128.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે ગુરુવાર, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર આષાઢ દિનાંક 11, શક સંવત 1948, પ્રચલિત તિથિ જેઠવદ બીજ, વિક્રમ સંવત 2082, તારીખ 2 જુલાઈ 2026, સવારના 5:58 અને 42 સેકન્ડ થઈ છે. આરંભ કરીએ છીએ પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશન થી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટ માં છો, બીજા રૂમ માં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
2: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: રામ ભજતા. આજે કંઠ નારાયણ સ્વામીનો.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પૂરો થયો.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ,
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
0: પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ પદ્ધતિ એટલે ગોકૃપા અમૃત કૃષિ.
3: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ગોકૃપા અમૃતમ કૃષિ, પ્રાકૃતિક ખેતીની ઉત્તમ પદ્ધતિ. મિત્રો, ખેડૂતો આજે આધુનિક ટેકનોલોજી દ્વારા નવીન રીતે ખેતી કરતા થયા છે અને અનેક પ્રકારની કુદરતી ખેતી પદ્ધતિઓ પણ અપનાવી રહ્યા છે. એમાંની એક કુદરતી ખેતી પદ્ધતિ એટલે ગોકૃપા અમૃતમ કૃષિ. આ અમૃતમ સમાન પ્રાકૃતિક ચિકિત્સા ખેતી પદ્ધતિ વિશે આજે આપણે કેટલીક માહિતી મેળવીશું. સૌથી પહેલાં એ જાણીએ કે ગોકૃપા અમૃતમ કૃષિ છે શું. તો ગોકૃપા અમૃતમ કૃષિની એક એવી પદ્ધતિ છે કે જેમાં પંચગવ્ય અને 21 પ્રકારની ઔષધિઓથી નિર્મિત બાયોકલ્ચરનો ઉપયોગ થાય છે. ગાય અને ખેતી બંને એકબીજાના પૂરક છે, તેથી ગાય વગર સજીવ ખેતી શક્ય નથી. તેમના દ્વારા સરળ 5 રીતે આ પદ્ધતિ સમજાવી શકાય. ગોકૃપા અમૃતમ બેક્ટેરિયાનું મેળવણ, પહેલી પદ્ધતિની વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોને ગોકૃપા અમૃતમનું કલ્ચર મેળવી લેવું. એક સાફ ડ્રમમાં 200 લિટર પાણી ભરી તેમાં 2 લિટર દેશી ગાયની તાજી છાશ અને 2 કિલોગ્રામ ગોળનું પાણી બનાવીને નાખવું. પછી 1 લિટર ગોકૃપા અમૃતમનું કલ્ચર ઉમેરવું. સવાર સાંજ 5 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં લાકડાના દંડાથી હલાવવું. ડ્રમમાં કોઈ જીવાત જંતુ ન પડે તેના માટે સુતરાઉ કાપડથી ઢાંકી છાયામાં રાખવું. આ દ્રાવણ 1 જ અઠવાડિયામાં 1 લિટરમાંથી 200 લિટર બની જશે. હવે મિત્રો, ગૌકૃપા અમૃતમ ખેતરમાં કેટલું આપવું તેની વાત કરીએ તો આ દ્રાવણ 1 એકરમાં 1 મહિનામાં 1 પાણી સાથે 2000 લિટર આપવું. તેને તમે ટપક ફુવારા અથવા દોરિયા પદ્ધતિથી આપી શકો છો, કારણ કે તેને ગાળવાની જરૂર પડતી નથી. જો 1 મહિનામાં 2 વાર પાણી આપતા હોય તો બંને વખત 1000 લિટર અને 3 વાર પાણી આપતા હોય તો 3 વખત 700 લિટર એમ ગણતરી કરીને વહેવડાવું. આનાથી વધુ થાય તો કોઈ ચિંતા નહીં, પણ ઓછું તો ન જ જવું જોઈએ. દેશી ગાયના ગોબરમાંથી કમ્પોસ્ટ બનાવવાની વિધિની વાત કરીએ તો દેશી ગાય દ્વારા મળતા ગોબરનો 2 ફૂટ પહોળો, ગોબરના જથ્થા મુજબ લાંબો અને 2 ફૂટ ઊંચો એક ઢગલો બનાવો. તેમાં લાકડાના દંડાથી અમુક જગ્યાએ છેદ કરી તેમાં ગોકૃપા અમૃતમનું કલ્ચર ભરવું, તેમજ પથારી ઉપર પણ છાંટવું. આ પ્રક્રિયામાં ભેજ જળવાઈ રહેવો જોઈએ. 2 જ મહિનામાં વર્મી કમ્પોસ્ટથી પણ ઉત્તમ ખાતર તૈયાર થઈ જશે. મિત્રો, દર વર્ષે 1 વાર વાવણી પહેલાં 1 એકરમાં ઓછામાં ઓછું 5 ટન વાપરવું. ગોકૃપા અમૃતમના દ્રાવણને ખાતર ઉપરાંત કીટનાશકના રૂપમાં પણ ઉપયોગ કરી શકાય. આ માટે 15 લિટર પંપમાં 12 લિટર પાણી, 3 લિટર દેશી ગાયની તાજી છાશ અને 3 લિટર ગોકૃપા અમૃતમ કલ્ચર ભરી તેને દર અઠવાડિયે કોઈપણ પાકમાં સ્પ્રે કરી શકાય. જટિલ પાક જેવા કે રીંગણ, મરચી, ભીંડો વગેરેમાં દર 2 થી 3 દિવસે છંટકાવ કરી શકાય. આપાતકાલીન સ્થિતિમાં પણ ઉપયોગ થઈ શકે. જ્યારે પાકમાં જીવાતનું સંક્રમણ અતિશય ફેલાઈ ગયું હોય ત્યારે 40 દિવસથી 1 વર્ષ સુધી તાંબાના ટુકડા નાખીને રાખી મૂકેલ છાશ 200 મિલિલિટર લઈ તેમાં 200 મિલિલિટર ગૌમૂત્ર અને 2 લિટર ગોકૃપા અમૃતમ આ ત્રણેયને 15 લિટરના પંપમાં ભરીને સ્પ્રે કરવો. આ રીતે માત્ર જીવાતની તીવ્ર સ્થિતિમાં જ વાપરવી. ગોકૃપા અમૃતમ કૃષિના લાભની વાત કરીએ તો મિત્રો, જમીનજન્ય ફૂગ દ્વારા થતા રોગનું નિયંત્રણ લાવી શકાય. જમીનની ફળદ્રુપતા ઉત્પાદકતામાં વધારો થઈ શકે. ખેડૂતના મિત્ર જીવ અળસિયાની સંખ્યામાં વધારો થાય. ખેતીના ખાતર અને દવાના ખર્ચમાં ઘટાડો કરી શકાય. નિરોગી ખોરાકની પ્રાપ્તિ કરી શકાય. તો મિત્રો, સાંપ્રત સમયમાં પૃથ્વીનું પ્રદૂષણ વધતું જાય છે. હવા, પાણી, ખોરાક અને ખેતી ખૂબ પ્રદૂષિત થયા છે. આપણી નૈતિક ફરજ છે કે આપણાથી જે ક્ષેત્રમાં પર્યાવરણલક્ષી પ્રદૂષણ અટકે, શુદ્ધ હવા, પાણી, ખોરાક મળે તેવા પ્રયત્ન કરવા. તેથી આપણે હવે સર્વ પ્રકારે સમૃદ્ધિ પ્રદાન કરનાર ગોકૃપા અમૃતમ કૃષિને સ્વીકારીએ અને વધુમાં વધુ આનો આપણે ફાયદો મેળવીએ.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
0: કૃષિ માહિતી આપે સાંભળી આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. કલાકાર છે સુરેશ વાડકર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોંગથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20%થી વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રી આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમકોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમયે એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં એસડીઆરએફની કુલ 11 કંપનીઓના 1036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા એલસીબી અને પેરોલ ફરલો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ ઝાલાએ જણાવ્યું.
2: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાબગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયાહાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે

0: તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
1: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમ સિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે FIR નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGPની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 ના વિઝનને કરીએ સાકાર.
2: આજે કંઠ સુધા મલોત્રાનો.

0: ना।
1: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં પૂરું થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વન મહોત્સવ સપ્તાહ. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે શીતલ વૈષ્ણવનું.
2: જીએસટીએ કેન્દ્ર અને રાજ્યોના વિખરાયેલા કર માળખાના સ્થાને એક સંકલિત માળખું અમલમાં મૂકીને ભારતની પરોક્ષ કર પ્રણાલીમાં એક મોટો બદલાવ આણ્યો છે. તેણે એક સમાન રાષ્ટ્રીય બજાર બનાવવામાં અને એક રાષ્ટ્ર એક કરના વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે. વર્ષ 2017માં તેના અમલીકરણથી લઈને અત્યાર સુધી જીએસટી સતત સુધારાઓ, ડિજિટલ પ્રણાલીઓ અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના મજબૂત સમન્વય દ્વારા વિકસિત થયો છે. વર્ષ 2025ના નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય પરિવારો, MSME, ખેડૂતો, કારીગરો, નિકાસકારો અને વિવિધ વ્યાપાર ક્ષેત્રોને લાભ પહોંચાડવાનો છે. 1 જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની શરૂઆત એ ભારતના સુધારાની સફરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હતી. એક રાષ્ટ્ર એક કરનો સિદ્ધાંત હવે એક વાસ્તવિકતા બની ગયો છે, જે ભારતને એક સંકલિત કર પ્રણાલી તરફ આગળ વધવામાં મદદ કરી રહ્યો છે. છેલ્લા 9 વર્ષોમાં જીએસટીએ ભારતના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કર દરો અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ આણી છે. જીએસટીએ 17 જુદા જુદા કર અને 13 સેસને એક સમાન માળખામાં સમાવી લીધા છે. અગાઉ ભારતની પરોક્ષ કર પ્રણાલીમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના કેટલાક વેરા સામેલ હતા, જેના કારણે દરો અને માળખામાં તફાવત સર્જાતો હતો. આનાથી વ્યાપાર અને ઉદ્યોગો માટે છુપા ખર્ચ ઉમેરાતા હતા અને કર પર કર લાગતો હતો, જેને ઘણીવાર ટેક્સ ઓન ટેક્સ તરીકે ઓળખવામાં આવતો હતો. આ ઉપરાંત એક મજબૂત આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્પિત આ પ્રણાલીનો ઉદ્દેશ્ય કરનો વ્યાપ વધારવાનો અને કર શિસ્તમાં સુધારો કરવાનો હતો. જીએસટી કાઉન્સિલ જીએસટી અંગેના મુખ્ય નિર્ણયો પર માર્ગદર્શન આપે છે અને દેશભરમાં તેના અમલીકરણમાં મદદ કરે છે. જીએસટી કાઉન્સિલે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્યોને એક સાથે લાવીને સહકારી સંઘવાદને મજબૂત બનાવ્યો છે. જીએસટી દ્વિમુખી માળખું ધરાવે છે, જે કેન્દ્ર રાજ્યની અંદર થતા પુરવઠા પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ CGST વસૂલે છે અને રાજ્યો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ SGST વસૂલે છે. બે રાજ્યો વચ્ચે થતા માલ અને સેવાઓના તમામ આંતરરાજ્ય પુરવઠા પર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ IGST વસૂલવામાં આવે છે. IGST-ના દરો સામાન્ય રીતે CGST અને SGST કરતા બમણા હોય છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકે સામાન્ય લોકોના જીવનમાં સુધારો કરવા અને વ્યવસાયો માટે કર પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નેક્સ્ટ જેન જીએસટી સુધારાઓને મંજૂરી આપી હતી. આ સુધારાઓ હેઠળ દરો અને મુક્તિઓમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. જીએસટી 2.0 નોંધણી અને રિટર્ન ફાઇલિંગને પણ સરળ બનાવે છે, જ્યારે રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવે છે અને ખર્ચ ઘટાડે છે. જીએસટી કરદાતાઓની સંખ્યા વર્ષ 2017માં 66.5 લાખથી વધીને મે 2026 સુધીમાં 1.65 કરોડ થઈ ગઈ છે. આ અર્થતંત્રના મોટા પાયે ઉપચારીકરણ તરફ નિર્દેશ કરે છે. જીએસટી દિવસનું મહત્વ માત્ર એક સીમાચિહ્ન રૂપ કર સુધારણાની શરૂઆતની ઉજવણી પૂરતું મર્યાદિત નથી. તે એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવાની ભારતની સતત મહેનતને પ્રતિબિંબિત કરે છે. જીએસટી 2.0 હેઠળના સુધારાઓ નાગરિકો અને વ્યવસાયોની જરૂરિયાતોને પૂરી કરીને આ પ્રગતિને આગળ ધપાવે છે અને વિકસિત ભારત તરફ ભારતની પ્રગતિને ટેકો આપે છે.
1: જીએસટીના 9 વર્ષ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું શીતલ વૈષ્ણવ પાસેથી. સંપાદન હતો અશરફ નથવાણીનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જ વારમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન માટે ગેરંટી વીબી રામજી અધિનિયમ 2025 ગઈકાલથી દેશભરમાં અમલમાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ પાત્ર ગ્રામીણ પરિવારોને હવે 125 દિવસની ગેરંટીકૃત વેતન રોજગારનો વૈધાનિક હક મળશે. સરકારે વીબી રામજી અધિનિયમ 2025 હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સુધારેલા વેતન દરોને પણ સૂચિત કર્યા છે. આ કાયદાના રાષ્ટ્રીય અમલીકરણને ચિહ્નિત કરવા માટે આજે આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં એક રાષ્ટ્રીય લોન્ચ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ આ કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રીય લોન્ચ કાર્યક્રમમાં વીબી રામજીનું ઔપચારિક લોન્ચિંગ, લાભાર્થીઓને ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડનું વિતરણ, વીબી રામજી સોફ્ટવેર પ્લેટફોર્મનું લોન્ચિંગ, મુખ્ય પ્રકાશનોનું વિમોચન, લાભાર્થીઓ સાથે વાર્તાલાપ અને કાયદાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના હેતુથી અનેક પહેલોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે. વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે. અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. બીએસસી નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું. કચ્છમાં ભુજની 3જી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS અદાલતે 19 આરોપી અને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો. દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ VA બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલી ને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિશ્ચિત કાવતરું ગણાવ્યું. અંજાર ભુજ ધોરીમાર્ગ ઉપર નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇનના એર વાલ્વને એક કારની ટક્કર વાગતા સેફ્ટી પિલર ક્ષતિગ્રસ્ત થયો હતો. વાલ્વમાં લીકેજ સાથે પાણીના ફુવારા ઉડ્યા હતા. લીકેજને કારણે મોટા પ્રમાણમાં પાણી માર્ગ પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને વધુ પાણીનો વેડફાટ અટકાવવા માટે મુખ્ય લાઇન બંધ કરી ક્ષતિગ્રસ્ત એર વાલ્વ અને સેફ્ટી પિલરની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે લીકેજને કારણે જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાને ખાસ અસર નહીં પડે. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદને કારણે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ શરૂ થઈ શકી ન હતી. આ પહેલાં ભારતે ટોસ જીતી પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે વરસાદ સતત ચાલુ રહેતા મેચ પરિણામ વિના જ સમાપ્ત થઈ હતી. હવામાન. રાજ્યના કેટલાક વિસ્તારમાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 7 જુલાઈ સુધી કચ્છના કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં સામાન્ય અમી છાંટણા થયા હોવાના અહેવાલ છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડૉક્ટર AK દાસે જણાવ્યું હતું. શ્રી અમરનાથજી યાત્રા માટે યાત્રાળુઓનો પહેલો જથ્થો જમ્મુના ભગવતી નજર નગર બેઝ કેમ્પ પહોંચી ગયો છે અને આજથી વાર્ષિક યાત્રા શરૂ થશે. યાત્રાળુઓ માટે વધારાની સુરક્ષા અને રહેવાની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે પહેલગામ અને બાલતાલ રૂટ પરથી શરૂ થશે. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકેચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
2: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्षों में दोनों देशों के बीच 5,00,000 लोगों के 2 तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: જાપાનના પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, બોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવાધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવાધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંચગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંચગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટાઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટાઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટાઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ US ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝર નેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
3: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
1: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2થી હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
4: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી બે દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
6: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30, 9:30, સાંજે 7:05 તથા 5:10. કચ્છી કાર્યક્રમ હલો કર્યું કાલ સવારે 8:32 રજૂ કરશે જીગર જોબન પુત્રા, જેમાં વનીકરણ મહોત્સવ 2026. સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા 8:45. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9:00. સંતવાણી સાંભળી શકશો સવારે 9:32.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન પ્રસારિત થશે સવારે 10 વાગે, જેમાં પાર્શ્વ ગાયક મોહમ્મદ અઝીઝના જન્મદિન નિમિત્તે તેમના દ્વારા ગવાયેલા ફિલ્મી ગીતો સાંભળી શકશો. લોકસંગીત સાંભળી શકશો 11:15 વાગે. 11 વાગે કાર્યક્રમ કચ્છી ફોનિન આપને પસંદ રજૂ કરશે સ્મિતા ગાંધી.

આ સિવાય આજના અનેક કાર્યક્રમ રહેશે. બપોરે 12:02 સુગમ સંગીત, 12:30 વાગે મહિલો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 વાગે કાર્યક્રમ જય ભારતી, 6:25 સ્થાનિક સમાચાર. તદુપરાંત અન્ય સમયમાં અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર અન્યથા વિવિધ ભારતી પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો.

હવે જોઈએ સ્થાનિક હવામાન. ભુજ ખાતે ગત 24 કલાક દરમિયાન નોંધાયેલ ઉષ્ણતામાન આ પ્રમાણે રહ્યું. મહત્તમ 36.8 અંશ સેલ્સિયસ, ન્યૂનતમ 28.4 અંશ સેલ્સિયસ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ગઈકાલે સવારે 8:30 વાગે 68% અને સાંજે 5:30 વાગે 51% નોંધાયું. સ્થાનિક હવામાન જાણકારી આપે મેળવી આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. હવે સમાચાર અપાશે.

0: in England, abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मूए युवाओं समर्पण अखंडितता ने मजबूत नैतिक मूल्यों साथे श्रेष्ठता प्राप्त करवा हाकल करी। सरकारे दिल्ली और उत्तर प्रदेश में 14,000 करोड़ रुपया थी वधुना बे मुख्य हाईवे इन्फ्रास्ट्रक्चर प्रोजेक्ट ने मंजूरी आपी। विकास बाद भारत जी रामजी कायदो देशभर में अमल में आव्यो। केन्द्र योजना हेठ सुधारेल वेतन दरों ने सूचित कराया। सुप्रीम कोर्टे वड़तरना दावामां एकरूपता माटे मोटर अकस्मात पीड़ितोनी आवकनुं मूल्यांकन करवा माटेनी मार्गदर्शिका जाहेर करी। सतत 5 वर्षथी नियत समय मर्यादामां जीएसटी रिटर्न भरवामां गुजरात देशभरमां प्रथम क्रमे। जून 2024 राज्यमां जीएसटीनी आवकमां 27% वधारो। प्राकृतिक खेत पैदाशोना वेचाण माटे महानगर अने तालुका स्तरे वेचाण केन्द्रों शुरू कराशे। श्री अमरनाथजी यात्रा माटे यात्राळुओनो पहेलो जत्थो जम्मूना भगवतीनगर बेस केम्प पहुंच्यो। राज्यमां आगामी 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે। આ માટે 14,483 ખેડૂતો નોંધાયા। બીએસસી નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે। ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો। અંજાર ભુજ ધોરીમાર્ગ ઉપર નર્મદાની લાઇનમાં લીકેજ અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી। આગામી 7 જુલાઈથી કચ્છના કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી। હવે પછીના મુખ્ય સમાચાર 9:30 પાસે। નમસ્કાર।
2: જો ભુજ કેન્દ્ર આય રજૂ કર્યું તા કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ કાર્યક્રમ સુણદલ મણી ભા ભેનરે કે જીગર જોબન પુતરાજા રામ રામ રામ રામ।
3: વર્ષ 2026 જો વન મહોત્સવ સપ્તાહ જુલાઈ 1 થી જુલાઈ 7 સુધી ઉજવે મેચ તો હાણે ઈ જે વન મહોત્સવ સપ્તાહ આય એનજી જોકો શરૂઆત આય ઈ પર્યાવરણ ઉત્સવ તરીકે વરે 1985 અંદર કરે મેં આવી ગુજરાત જાજ પંડજા તત્કાલીન કૃષિ મંત્રી ડોક્ટર કનૈયાલાલ માણેકલાલ મુનશી કે મુનશી દ્વારા એનજી શરૂઆત કરાય મેં આવી। વર્ષ 2026 જા વન મહોત્સવજી જોકો થીમ આય અને એનજી જોકો પ્રવૃત્તિ આય એનવીસીજી ઘાલ અજ પા કરે વારાયું હલો કર્યો ગાલજી અંદર પાંકે ખબર આય કે અલગ અલગ વિષય તે પા અલગ અલગ ગાલ કરતા હોતા તો ઈ જોકો વિષય આય એન તે અજ પા ગાલ કરે વારાયું કે વર્ષ 2026 જો વન મહોત્સવ સપ્તાહજી થીમ અને એનજી એક્ટિવિટી કરો કરો આય હાણે સૌથી પહેલા ગાલ કર્યો તો એનજો જોકો મુખ્ય કેન્દ્ર બિંદુ આય ઈ ઈ આય કે હી વરે રાષ્ટ્રીય સ્તર તે વન મહોત્સવ પ્રદૂષણ મુક્તિ અને ટકાઉ વિકાસ તે આધારિત હીલિંગ ધ અર્થ થ્રુ ગ્રીનર ઇનિશિયેટિવ હરિયાળી પહેલ દ્વારા પૃથ્વી જો ઉપચાર ઈ થીમ તે પા વન મહોત્સવ 2026 ઉજવણી કરેવા રહ્યું ગુજરાતજી વિશેષ જોકો ઝુંબેશ ઈ વખતે થેવા રહ્યા એનજી પા આગળ ગાલ કર્યો તો એનજી અંદર ગુજરાત જે વન વિભાગ દ્વારા પ્રધાનમંત્રીજી દેશવ્યાપી યોજના અંતર્ગત 1 પેડ માં કે નામ 3.0 અભિયાન મુખ્ય થીમ તરીકે જોડે મેં આવ્યો હોય ઈ અભિયાન અંતર્ગત દરેક નાગરિક કે પંડજી માતાજે ના લેતે પંડજી માજી સન્માન મેં વધારો કરેલા અથવા તો ધરતી માતાજે રક્ષણ કરેલાય કરીને ધરતી માતાજે રક્ષણ લાય કરીને ખાસ એકડો છોડ વાવે જો કમ કરે જોવાય ઈ જોકો વિશેષ ઝુંબેશ ગુજરાતજી અંદર શરૂ કરે મેં આવી જાય એનજો કારણ ઈ આય કે એનથી પા

પાંજી જે માં આય, પાંજી માતા અને પાંજી ધરતી માતા ઈ બોએ કે સન્માનિત કરી અને રક્ષણ થીએ એનલાય કરીને પા વૃક્ષ જો વાવેતર કરતા સી, એકડે છોડ જો વાવેતર કરતા સી. એનજી અંદર ગુજરાત જી અંદર મુખ્ય પ્રવૃત્તિ કઈ કઈ થેવારી આય તો એન તે પા નજર કર્યો તો સૌથી પહેલા તો મેગા વૃક્ષારોપણ અભિયાન ઈ વરે ગુજરાત વન વિભાગ દ્વારા 74,453 હેક્ટર વિસ્તારમાં અંદાજે 551.91 લાખ રોપા વાવેજો આયોજન કરે મેં આવ્યો હોય. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ પાંજે ગુજરાતજી અંદર જે રણીકરણ જે પ્રક્રિયા થઈ હતી, એટલે કે રણ વિસ્તાર જે 11 વધે તો એન કે અટકાયેલા કરીને ગ્રીન વોલ ઓફ અરવલ્લી અંતર્ગત આશરે 6,652 હેક્ટર જમીન તે વનીકરણ કરે મેં અને વનીકરણ 11 વધારે જો કમ શરૂ કરે મેં આવ્યો હોય એને પૂછ્યા પાનેરો તો મેન ગ્રોવ્સ જો વાવેતર ખાસ તો દરિયાકાંઠે જા જો વિસ્તાર એન એન જે રક્ષણ લાય કરીને 20,100 હેક્ટર તે મોટા પાયે મેન ગ્રોવ્સ એટલે કે ચેતના વૃક્ષો જો વાવેતર શરૂ કરે મેં આવ્યો હોય. એની સાથે સાથે શાળા અને કોલેજ મેં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ વૃક્ષારોપણ જો આયોજન કરે જોવાય. એની અંદર ગ્રીન પ્લેજ એટલે કે હરિયાળી શપથ એના વિશે તે પાનેરો તો વિદ્યાર્થીઓ કે પ્રકૃતિ જે રક્ષણ અને સંવર્ધન લાય કરીને ખાસ પ્રતિજ્ઞા દેરાયજી એ વખતે પહેલ કરે મેં આજથી. એની સાથે સાથે સ્પર્ધાઓ જો આયોજન થઈ પર્યાવરણ લાય કરીને જાગૃતિ અચે અને વન મહોત્સવ પર આધારિત ચિત્રકામ એટલે કે પોસ્ટર મેકિંગ, સૂત્ર લેખન અને નિબંધ સ્પર્ધાઓ યોજે મેં આજથી. સાથે સાથે ખાસ તો નેચર વોક અને ટ્રી ટોક ખાસ એ વખતે એ પ્રવૃત્તિઓ જો આયોજન કરે મેં આજ તો એની વિશે પાનેરો તો વિદ્યાર્થીઓ કે નજીક જે નર્સરી કે વન્ય વિસ્તારો જે મુલાકાત કરાય મેં આજથી અને સ્થાનિક વૃક્ષો અને આયુર્વેદિક અને પર્યાવરણીય મહત્વ વિશે સમજાય મેં આજતો, જેનથી કરીને જો કોઈ પણ અલગ અલગ સ્કૂલ કોલેજ જા વિદ્યાર્થી એ નેચર કે સમજી શકે અને ટ્રી વિશે એટલે કે પા વૃક્ષારોપણ તો કર્યો હતા પણ કયે વૃક્ષથી કોરો ખરેખર પાંકે ફાયદા થઈ હતા એની વિશે જે ધ્યાન પાંકે નથી વે, એની વિશે જે માહિતી પાંકે નથી વે તે માહિતી મળે એને લાય કરીને એ વખતે ખાસ તો નેચર વોક અને ટ્રી ટોક જો આયોજન કરે મેં આવ્યો હોય, જે એકદમ નવી અને ફ્રેશ પ્રવૃત્તિ એ વખતે થીંધી. એની સાથે સાથે સામુદાયિક અને સરકારી સહયોગ જી ગાલ પા કર્યો તો મફત રોપવે જો વિતરણ કરે મેં હજતો વન વિભાગ જે સ્થાનિક નર્સરી દ્વારા નાગરિક સહકારી મંડળીઓ અને સોસાયટીઓમાં વાવેતર કરીને કરવો, લીમડો, પીપળો, વડ અને તુલસી જડા સ્વદેશી છોડજો મફત અથવા તો રાહત દરે વિતરણ કરે મેં હજતો. ડિજિટલ અભિયાન ખાસ તો મળે જે કચ્છ જા, ગુજરાત જા, ભારત જા નાગરિક એને લાય કરીને વાવેલ છોડ જા ફોટા માય ભારત પોર્ટલ તે અથવા સોશિયલ મીડિયા તે શેર કરીને અન્ય લોકો કે પ્રોત્સાહિત કરના એમ જો ડિજિટલ અભિયાન પણ ચલાય મેં હજતો. અને ઈ મળે પાંજે એક્ટિવિટી જે ગાલ કર્યું હતા અથવા તો પાંજ એમ કે છો કે કઈ કઈ સરકારી અથવા તો સરકાર દ્વારા પ્રવૃત્તિઓ થે મેં આજથી એનજી પા ગાલ કર્યો હતા. ઘણી વખત પા ઘણે મને મુદ્દો તે જતે ગાલ કરતા હતા તડે પા અવારનવાર એડી ગાલ કરે અહીંયા કે દેશ આય, પાંજો રાજ્ય આય, પાંજો જિલ્લો, તાલુકો, ગામ કે શહેર એ મળે ખરેખર બને તો માળું અહીંથી એ મળે અલગ અલગ જો કોઈ અભિયાન ચલાય મેં અચેતા એ પા લાય કરીને એટલે કે નાગરિક લાય કરીને હલાય મેં અચેતા સરકાર જો એનજી અંદર યોગદાન એ વેતો કે છેવાડે જે માળું સુધી એ ગાલ પૂજે અને છેવાડે જો માળું એ વસ્તુ મેં ભાગ ગણે. પણ થયે તો એડો કે પાંચે રોજબરોજ જીવન જે અંદર એટલા મળે કમ સ્ટ્રેસ જેમ કે પાછો કે પા ટાર્ગેટ બેઝ બની ગયા અહીંયા
पांके सवार पे ने पांजे मगज में किंक ने किंक टारगेट हल दो है कि आज एटलो एटलो एटलो पता ही गन्नू है एंड पुठिया पांके ई कम करनू है एंड पुठिया पांके ई कम करनू है पांजे आखे डी जो चुको पा कम नेरो तो ई सवार जो उठो तडे ज पा फिक्स करी गनो था हाँ एनजी अंदर घनी वक्त एडो वेतो के पांजो मोटिव अथवा तो पांजो जो को इंटेंट वे से खराब न तो वे ले एडो ना है कि पांके पर्यावरण लाय करी ने लागणी ना है कि जागृति ना है वृक्षारोपण पांके ना है करनो एडो ना है तकलीफ करो है कि पां पांजे रोज बरोजी जीवन जी अंदर पांजी घटमाण जी अंदर पां एन लाय करी ने समय नता कढ़ी सको समय नता कढ़ी सको एटले एडो थिए तो कि जे पण कम हले तो जो को रोजिंदो पायो जीवन हले तो ईज जीवन ईज घरेड़ जी अंदर पा गमे ई डी अचे गमे ई महीनो अचे पा एन के एडीज रीते जीवो था अने परिणाम एडो थिए तो के कडेक घणी वार पाके ई थिए के ई पाके करे जड़ो होवो पण पा ई वस्तु न करी सक्या सी एटले लाइज जे वन महोत्सव आए ई एकडे डी जो नाय रखे में आयो अने आखे अठवाडिये जो रखे में आयो है के पाके एनजी अंदर भाग गन्नु है तो पांके खाली एकड़ो डी वे तो कदाच पांक ना करीने गणो मड़े अघरो थी बने पाई विचारियो कि ई मड़े वस्तु पालाय करीने शक्य ना है अथवा तो पा टाइम न कढ़ी सकूँ पण ई जो को मड़े प्रवृत्तियों थे वारी है ये आखो अठवाड़ियों हले वारी है अने आऊँ पहले चो से कि जे पण प्रवृत्तियों हुई जे पण इनमें अलग अलग एक्टिविटीज थींदी गुजरात जी अंदर के देश भर में ई एटले लाय करे में अचे थी कि पा इन में भाग गनो जो पांच भाग नता गनो तो इन जो कोई मतलब न तो थी तो जुलाई एकड़े थी करी ने 7 जुलाई सुधी वन महोत्सव जो जो को आयोजन थी तो एन जी अंदर पा खास लाभ गनो पा इन में भाग गनो अने पा जे पण प्रवृत्तियों इन में आए इन में थी जे प्रवृत्ति पा करी सको पा एकड़ो छोड़ वावी सको एक पेड़ माँ के नाम तो अपन किए वांदो ना है पा कोई शैक्षणिक प्रवृत्ति है कोई स्पर्धा है कोई नेचर वॉक के ट्री टॉक है इनमें पा भाग गनी सको तो ये बहुत सारो है पा कदाक कोई रीते पांजे सोसाइटी जी अंदर के पांजे सहकारी मंडली जी अंदर कोई रीते पा नर्सरी में थी अमुक रोपाइन इन जो वितरण कराई सको फ्री में के नजीवी दरे तो पण बहु खासो है अने खास पांजे वावेतर करियो जो को पण पा एकड़ो पण छोड़ वावियो तो इन जो फोटो घनी अने पा माय भारत पोर्टल डिजिटल अभियान जो को हले तो इन जी अंदर पा इन के अपलोड करियो चिंती करीने पा इन में भाग घन्या आयो अथवा तो पा ई वस्तु में योगदान दनायो अने ई वस्तु बे के पण कदाच प्रेरणा दे हाणे एकड़ो बहु बहु पाके टच करी वने एड़ो अभियान आए जे जिनके पांचो होता के एक पेड़ माँ के नाम मणे जेटला पण श्रोता एंटाणे सुणे था एनी के मणे के पणजी मालाय करीने विशेष विशेष लागणी ऊंधी अने कुलाय नवे पा जीवन पांजो सरूज थियो ई माँ जे कारणे थियो अने जो माँ न होत तो कदाच पा ई दुनिया में आया ज न होत पांजी माँ माता एडावे अथवा त भगवान जे घरे हलई वई वे पण पाके एन लाय जो को लागणी हुंदी ई विशेष विशेष हुंदी त खास त पा एकडो छोड़ एनी जे नाले ते पा वाव्यो खाली वाव्यो न एन जो जतन पण करियो अने एन जो उछेर बरोबर थिए तो के न एन जी ध्यान पण पा रखो जो दरेक नागरिक कच्छ जो गुजरात जो देश जो एटलो करी सकदो तो मुके लगे तो के जे वनीकरण जी प्रक्रिया है एन के घणो घणो वेग मलदो त ई वन महोत्सव जो पा विषय ज गड़ासी अने एन जी गाल करयासी इन साथे पांजे कार्यक्रम जो टाइम पण पूरो थेलाय आयो आए तड्यो रजा कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भूज केंद्रता करे में आयो।

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત સુધા. પ્રથમ સાંભળશો જ્યોત્સના ત્રિપાઠીને. રચના છે સુરેશ દલાલની.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ છે કીર્તિ કુમાર હાથી, રચના છે વંચિત કુકમાવાલાની.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 ના વિઝનને કરીએ સાકાર.
2: કાર્યક્રમના સમાપનમાં સાંભળશો મનુભાઈ પરમારના સ્વરમાં બેફામની રચના.

કાર્યક્રમ ગીત સુધા આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: ઉતરવાના આવતીકાલથી યાત્રા શરૂ થશે. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ આપી. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્ક ને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGPની સૂચના. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહ્વાન કર્યું. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા. BSc નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે BSc એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. ભુજની 3જી અધિક સેશન્સ અને સ્પેશિયલ અદાલતે માદક પદાર્થના કેસમાં 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો. કચ્છમાં વસ્તી ગણતરીનો પહેલો તબક્કો પૂર્ણ. ફેબ્રુઆરીમાં બીજો તબક્કો. કચ્છમાં જૂન મહિનામાં રેલવે દ્વારા માલ પરિવહનમાં સર્વાધિક વૃદ્ધિ મેળવાઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચમાં વરસાદને કારણે રદ કરવામાં આવી અને આગામી 7 જુલાઈ સુધી કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી. હવે પછીના સમાચાર સાંજે 5:10.
1: આઈ સુણી રહ્યા આકાશવાણી જો ભુજ કેન્દ્ર.
2: રજૂ કરી છીએ સંતવાણી. પ્રથમ સાંભળશો બચુરામ કાપડીને.

સંતવાણી આપી સાંભળી. પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. મોહમ્મદ અઝીઝના જન્મદિન નિમિત્તે સાંભળીએ તેમના દ્વારા ગવાયેલા ગીતો.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: પ્રસ્તુત ગીત છે ફિલ્મ ખુદગર્જનું.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 ના વિઝનને કરીએ સાકાર.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
7: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
8: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
9: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
10: આ છે ગીત ફિલ્મ આખિર ક્યોનું.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 ના વિઝનને કરીએ સાકાર.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આ ગીત છે ફિલ્મ સાથીનું.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં પૂરો થયો. આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા પાર્શ્વ ગાયક મોહમ્મદ અસીસના જન્મદિન પર તેમના દ્વારા ગવાયેલા ફિલ્મી ગીતો.
3: સુનતે રહીએ આકાશવાણી ભૂજ.
2: રજૂ કરી છે લોકસંગીત. પ્રથમ સાંભળશો આશા ભોસલેને.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: લોક સંગીત આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું.
1: આકાશવાણી જો હી ભુજ કેન્દ્રાય રજૂ કર્યું હતા કચ્છી ફોન ઇન આજી પસંદ.

0: आंजी पसंद ने आओ आंजी मिनीजी रेडियो दोस्त स्मिता गांधी तो स्वागत आए हैं कार्यक्रम में तो हलिया सुनो आज जो पांजो कच्छी फोन इन आंजी पसंद कार्यक्रम आंजा फोन अने साथे साथे सुनो आंजी पसंदगी जा गीत।
1: हेलो नमस्कार आकाशवाणी भूज कच्छी फोन इन आंजी पसंद कार्यक्रम
2: સ્મિતાબેન બોલતા?
1: હા સ્મિતાબેન બોલાતી.
2: હું માધાપર થી નવીન ખત્રી.
1: બોલો બોલો.
2: આવ્યો
1: બરાબર અહી વાંકી આવ્યો.
2: ખાસ હવે રસો
1: તમને
2: વસાવવા આવ્યો.
1: હા ને રેડિયો સુણો.
2: હા બસ
1: બરાબર
2: આજે હું સંબંધ કલ્યાણપુર રાતે. હા

0: હેલો, નમસ્કાર. આકાશવાણી કચ્છી ફોની નાનજી પસંદ કાર્યક્રમ.
1: જય શ્રી કૃષ્ણ બેન. દીપુરથી મહેન્દ્રભાઈ દરજી બોલો બેન.
0: જય શ્રી કૃષ્ણ. ક્યાં આવ્યો બા?
1: હા, એકદમ રાજકૃષ્ણ બેન. આજે આશીર્વાદ મેળે જા.
0: અરે વાહ, આશીર્વાદ મથે વારે જા ભગવાન જા.
1: અને આજે આજ્ઞા હોય તો બોલે ગાઈ સુણાય
0: જરૂર.
1: હા, પેલે પેલા હું નાલાગની મુજે ઘર જે સદસ્ય જા. મુજે પતિ શ્રી રંજનબેન ચૌહાણ, મુજે છોકરો જય ચૌહાણ, મુજી છોકરી અંકિતા નીતિન પરમાર માનકુવા, અને મુજે મિત્ર દિવ્ય મોઠ. બોલે ગાઈ સુણાય બેન.
0: હા જરૂર જરૂર.
1: હા હા જી, આવા સ્વીકારી ગયા બોલા.
0: અરે
1: રંગ નૂર કી બારાત કિસે પેશ કરું, યે મુરાદોં કી હસી રાત કિસે પેશ કરું, કિસે પેશ કરું. રંગ ઓર નૂર કી બારાત. આ ગીત બેન એ સોણાજી કષ્ટ કરી જા
0: જરૂર.
1: ગાય કલાકાર રફી સાહેબ.
0: ભલે ભલે, જરૂર સોણી, જરૂર.
1: હાજી, ધન્યવાદ. ખુબ ખુબ આભાર. ધન્યવાદ બેન.
0: ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.

0: हेलो नमस्कार, आकाशवाणी भूज कच्ची फोन इना जी पसंद कर का।
1: पन है आपने पसंद कच्ची?
0: हाँ
1: बदे सत्य के सुंग बाजार जब बोले तो
0: बोलो बोलो।
1: गर्मी बोरी की आती है।
0: हाँ गर्मी
1: जीवात आया था।
0: हाँ वर्षा जीवात नहीं रही हूँ ता मेरे बेगा थी नहाने तो કચ્છી માળું એ કઈ થી વરસાદ પડે ને
1: ઠડક થી કાર્યક્રમ વાંચ્યો પણ શું વીજ ભાતી આજે હા
0: હા હા હા હા
1: શું હા હા આજે બેઠા શું બાદલ ડરસા લગતા
0: હા હા જરૂર થી સુનાઈ દઉં
1: વરસાદ જરૂર જાય
0: હા હા બરાબર
1: ના
0: હા હા ગિની ગિનો
1: જસ્ટ નબા

0: यू सी सर, द होल कंट्री ऑफ द सिस्टम ये है कि हम फिल्म में है नहीं, सिर्फ नाम है हमारा बच्चन।
1: हेलो नमस्कार, आकाशवाणी भुज कच्ची फोन
2: जी बोला तो
1: बोलो बोलो
2: अज पके गीत सुनो अवतार जो
1: जरूर थी सुनाई दियो
2: क्यों खबर है पांजे ओ राजेश खन्ना ओ रदा सम खोले तो ने गाई है ना हेलो उठो पको दौड़ो
1: हां
2: मरने से पहले जीना ना छोड़ो आ गीत सुनाई दीजन
1: जरूर थी सुनाई दी
2: बस कार्यक्रम बहुत सारा जाचे था
1: हां
2: सवार थी करी सन सुधी रेडियो सुनो था
1: वाह वाह
2: अने बजा भाई बहन छोकरा हुई बहु हुई पोतरी पोतरा
1: વાહ
2: બરોબર થઈ અને મહેન્દ્રભાઈ દરજી આદિપુર થી કિરણભાઈ દરજી મિર્જાપર થી ને મનસુખભાઈ અને ચેતનભાઈ ત્રિપાઠી અહી ડોક્ટર સાહેબ અહી સુરતપર માં રહેતા મુજા ખાસ ભાઈ બન મળી કે સુણાઈ દીજે ગાય
1: જરૂર થી સુણાઈ દીધી
2: બોલો સર
1: હું સ્મિતા ગાંધી
2: હા સ્મિતા ગાંધી પેલી વખત ગાલ થી
1: જી જી
2: ભલે ભલે

ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 270થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 80 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદ અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દિલ્હી સચિવાલય ખાતે ગ્રીન ડ્રાઇવ પોર્ટલ લોન્ચ કર્યું. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારની મેટાને નોટિસ. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. ઈરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત અને 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવક 27% વધારો થયો. દેવભૂમિ દ્વારકામાં વાડીનારથી હરસદ સુધીના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી. ભાવનગર અને મુંદ્રામાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ભાવનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો, જ્યારે મુંદ્રામાં 67.62 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે 3 શખ્સો ઝડપાયા. અમદાવાદની ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા અને આઈસીસી મહિલા ટી

ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ નિરૂપમા શેઠના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના.
1: કવિ પ્રિયકાંત મણિયારની આ પ્રિયતમ રચના છે. વા મિજાજ અને ભાવ વિહ્વળતાથી આ ગીત અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતી સમી રચનાની વિશેષતા છે.

હમણાં જ આપે નિરૂપમા શેઠના સરમાં પ્રિયકાંત મણિયારની રચના સાંભળી. સંગીત હતું અજીત શેઠનું. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

હમણાં જ આપે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી. સંગીત હતું અવિનાશ વ્યાસનું. હવે સાંભળીએ ભુપેન્દ્રસિંહના સ્વરમાં જગદીશ જોશીની રચના.

હરિહરનના સ્વરમાં આ રચના સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે બહેનો માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો પ્રસ્તુત છે કાર્યક્રમ સહિયર.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
0: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા. ભાવનાબેન, આપણે છે ને મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરતા હોઈએ છીએ, ઘણા દિવસો એવા ઉજવતા હોઈએ છીએ, ઘણી વાર એવા સ્લોગન કે નિબંધ પણ માણસો લખતા હોય છે, પણ મને એમ થાય કે એ બધું છે ને ઓન પેપર હોય છે, પણ આપણે જો ધરાતલ ઉપર કોઈ એવા વ્યક્તિને મળી લઈએ કે જે સાચેને આવું કામ કરતા હોય, તો મને લાગે છે કે ઘણી બધી જે આપણી અંદર ગેરમાન્યતાઓ છે ને આ વસ્તુને લઈને, એ પણ દૂર થાય અને સાંભળનાર બહેનો છે એને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા પણ મળે.
0: સાચી વાત છે અટલબેન, અને ખાસ તો આપણે આપણા સહિયર કાર્યક્રમમાં આવા જ બહેનો સાથે આપણે વાતો કરીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેઓ જે કામગીરી કરે છે તેમાં અનેક પડકારો પણ આવતા

0: હોય છે. તો આ બધી વાત જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે શૂન્યમાંથી સફળતા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે,
1: કેટલા પડકારો આવે છે,
0: કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અટલબેન, એક વસ્તુ છે કે આ બધામાંથી પસાર થયા પછી જ્યારે આપણે સફળ બનીએ ને તો એનો આનંદ એક અલગ જ હોય છે.
1: અને મારે ખ્યાલથી શ્રોતા મિત્રો સમજી ગયા હશે કે આવા જ એક બેન ને આપણે મળવાના છીએ. પણ એ બેન છે ને, એને લઈને જે આવનાર બેન છે ને, એ પણ એટલા પ્રેરણાત્મક કાર્ય કરે છે.
0: અને ખરેખર અટલબેન, એક મહિલા છે એ બીજી મહિલાને આગળ વધારે, એને મદદ કરે, તો એ ખરેખર આપણે સાચું સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તો આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવું જ સ્ત્રી સશક્તિકરણનું કામ કરતા સુમિત્રાબેન ઠક્કર, જેઓ મહિલા સ્વરાજ મંચ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી તેઓ મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ખેતી તેમજ અનેક સેવાકીય કાર્યો તેમજ રાજકીય નેતૃત્વમાં તેઓ તાલીમ પણ આપતા હોય છે. આનંદી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આવી અગણિત કામગીરી સાથે તેઓ જોડાયેલા છે. તો સુમિત્રાબેન ઠક્કર, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્તે.
2: નમસ્તે
1: સુમિત્રાબેન. તમે ફોન ઉપર વાત કરી કે ખૂબ એક પ્રેરણાત્મક બેનને તમે લઈને આવવાના છો, બેન પણ આવી ગયા છે, તો એમનો પહેલા પરિચય અમને કરાવો.
2: તમે બહુ સરસ વાત કરી કે દીવેથી દીવો પ્રગટે. એટલે અમે જ્યારે આનંદી સંસ્થા 30 વર્ષ પહેલા શરૂ કરી ત્યારે જ આ 1995 મહિલા પંચાયતનું 73 અમેન્ડમેન્ટ આવ્યું ને એમાં 33% બહેનો પંચાયતમાં આવે. આ બહુ મોટી તક છે. આર્થિક બહેનો તો સક્ષમ થાય પણ રાજકીય નેતૃત્વ લઈને તો આખા ગામનો વિકાસ બહેનોના દ્રષ્ટિકોણથી થાય. કારણ કે ઘણી બધી બહેનોની પરિસ્થિતિ નબળી અને નીચું સ્થાન માનવામાં આવે છે. હવે ઘણી બહેનો પ્રયત્ન કરી રહી છે. તો એવા જ સંજોગોમાં અમે સિયોર તાલુકામાં કામ શરૂ કરેલું અને ત્યાં તૈયાર થયા પછી એક ફેમિલાબેન હુનાણી કરીને પોતે જે અત્યારે અમારી સાથે મહિલા સ્વરાજ મંચ નામનું એક મંચ બનાવ્યું. એ લોકોએ જે બધી ચૂંટાયેલી બહેનોએ 2 હરોળની ભેગી થઈને બહેનોએ નક્કી કર્યું કે આપણે એક એવું સંગઠન બનાવીએ કે જેને લીધે નવી પંચાયતમાં બહેનો આવે એને મોકો મળે. નહીંતર આપણે ઘણીવાર જોઈએ છીએ છાપામાં અને વાંચતા હોઈએ છીએ કે પંચાયત મહિલાઓ વહીવટ કરવાના બદલે પતિ સરપંચ નામ પૂરતું અને કાગળ પર. પણ એમણે ઠાની લીધું હતું અને સિયોર તાલુકો આમ થોડો પ્રખ્યાત એટલે જરાક એવા પડકારો પણ આવે. પણ ત્યાં અમુક બહેનો એવી હતી પોતે અમુક સમસ્યામાં આવી અને અમે એક ન્યાય સમિતિ પણ ચલાવતા હતા. તો એમાં જે ફેમિલાબેન પોતાની વાત તો કરશે જે આવ્યા અને એમને આ રંગ લાગી ગયો તો પોતે એ પ્રવૃત્તિઓમાં આગળ વધતા વધતા ગામના વિકાસના ઘણા કામો કર્યા. અને એમણે મને લાગે છે કે બહુ સારા ઉદાહરણો ગ્રામ સભાઓમાં મહિલાઓની ભાગીદારી ને એમના એજન્ડા લઈ જવા જે આપણે ઘણા જ વર્ષોથી એવું ઈચ્છીએ છીએ દેશમાં સરકાર શ્રીએ આવું બહુ જ ઈચ્છે છે અને એને એમણે સાકાર કરવા માટેનું પણ બીડું ઝડપ્યું છે. એટલે એ એક બહુ આવકારદાયક વાત છે. વધારે તો આપણે ફેમિલાબેનના મોઢે જ સાંભળીએ એટલે વધારે મજા આવશે.
1: તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. નમસ્તે બેન.
3: નમસ્તે
1: ફેમિલાબેન. સૌથી પહેલા તો આપના ગામ વિશે થોડીક માહિતી આપો અને આપના વિશે થોડીક માહિતી આપો.
3: હું રામધરી ગામની વતની છું. સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો અને ગામ રામધરી. હું પહેલા ઘરેલુ બેન તરીકે ઘરમાં જ રહેતી હતી. મારા લગ્ન 2001 થયા હતા અને 2004 મારા પિયરમાં મારા પપ્પા સાથે જ રહેતી હતી. પછી મહિલા સ્વરાજ મંચ નામનું જે સંગઠન છે એ લોકો ગામમાં ફિલ્ડમાં આવતા અને ગામમાં બધા બહેનોને મળતા હતા એટલે એમને મારી સાથે પરિચય થયો અને એ લોકોએ એવું કહ્યું કે તું અમારા મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં જે મિટિંગો, તાલીમો, ટ્રેનિંગો થાય છે એમાં આવ અને જોડા. ત્યારે મેં એવું કીધું કે ના, બહાર તો હું નથી જતી કારણ કે હું એક મુસ્લિમ જ્ઞાતિમાંથી આવું છું એટલે અમારી જ્ઞાતિમાં એવું હોય પડદા પ્રથા હોય અને ઘરની બહાર નહીં જવાનું, દીકરીઓને ઘરમાં રહેવાનું, એવી બધી અમારી જ્ઞાતિની રૂઢિ ને એવા રિવાજો છે. છતાં પણ મારા પપ્પાએ એવું મને કીધું કે ના, આપણે એવું નથી કરવાની, તું બહાર જા. અને મારા પપ્પા મને મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં, અમે એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ સિંહોર તાલુકા પંચાયતમાં, તો એમાં મને એ લઈ ગયા અને હું એક દિવસ ત્યાં બેઠી. પછી બીજા દિવસે અમારી ઓફિસમાં રાજકોટમાં તાલીમ હતી ત્યાં અમારા સંગઠનના બહેનો હતા, એમને એવું કીધું કે અમારી સાથે આવો અને ટ્રેનિંગ લ્યો એટલે બધું શીખો એમ. ત્યારે મેં એવું કીધું કે ના ભાઈ હું એકલી ન જાઉં, પણ પપ્પાએ એવું કીધું કે ના આપણે બહાર નીકળવું જોઈએ અને જવું જોઈએ. એટલે પછી હું ત્યારથી 2007 મહિલા સ્વરાજ મંચ સંગઠનમાં જોડાયેલી છું અને હાલની હું મહિલા સ્વરાજ મંચની મંત્રી છું છેલ્લા 5 વર્ષથી. અને અત્યારે જે ગયા સાલ 2025 જૂનમાં ચૂંટણી આવી એમાં હું ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈને આવી, 108 મતથી વિન થઈ.
0: વાહ વાહ.
3: અને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ સંગઠન જે છે એમાં પણ છેલ્લા 18 વર્ષથી કામગીરી કરી રહી છું. અને હું રામધરી ગામની વતની છું, તો રામધરી ગામમાં અમારે વસ્તી છે 3000ની વસ્તી છે. અને અત્યારે જે અમે પંચાયતમાં કામ કરી રહ્યા છીએ, તો મહિલા સ્વરાજ મંચમાં હું જોડાઈ ત્યારથી હું ગ્રામ સંગઠનમાં કામ કરતી અને ગામનો વિકાસ, મહિલાના વિકાસ, મહિલા નેતૃત્વ, મહિલા આગળ કેવી રીતે આવે અને મહિલા હિંસાથી દૂર રહે, મહિલા પર જે હિંસા થતી હોય એ હિંસા દૂર થાય અને મહિલા કાયદાનો ઉપયોગ કરતી થાય, મહિલા પોલીસ સ્ટેશન સુધી કોર્ટ સુધી જતી થાય એવું મારું કામ છે. અને જે પીડિત મહિલા છે એમને પણ હું ન્યાય અપાવવાનું કાર્ય કરી રહી છું. અને જે અમારું ગામ છે રામધરી, તેમાં ઘણા બધી જ્ઞાતિના અલગ અલગ લોકો છે, પણ એ સારી રીતે અમે બધા સંપથી રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ છે નહીં. અને જ્યારથી અમે ચૂંટાઈને આવે ત્યારથી ગ્રામ વિકાસના કામો અમે કરી રહ્યા છીએ અને મહિલા ગ્રામસભા, ગ્રામસભા મહિલાને આ પંચાયતમાં જવાનું. અને જ્યારે ગ્રામસભા થાય ત્યારે આપણે અમે એક દિવસ આગળ મહિલા ગ્રામસભા કરતા હોઈએ અને મહિલાના મુદ્દા છે એ લઈ અને લેખિતમાં લેતા હોઈએ. અને એક દરેક ગામમાં સંગઠન બનાવ્યા છે, તો સંગઠનની બહેનો 25-30 બહેનો ભેગી થાય અને અલગ અલગ વોર્ડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે બહેનો લખે અને લેખિત કરીને અમે બીજા દિવસે ગ્રામસભામાં એ રજૂ કરતા હોઈએ અને મહિલાને મુદ્દાને આગળ લઈ જવાનું કામ કરતા હોઈએ છીએ.
1: તો ફેમિલાબેન, કેવા કેવા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય સમસ્યા હોય છે?
3: મુખ્ય સમસ્યામાં તો મેઇન છે કે પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી મહિલાને. પછી પહેલા તો ગામોમાં એવું હતું કે 12 લોકો બહેનો છે એ શૌચાલય માટે બહાર જતા હતા ખુલ્લામાં, તો આપણે બહેનો માટે શૌચાલય ઘરે ઘરે બનાવ્યા છે. પછી શેરીઓમાં બ્લોક છે, ગટર વ્યવસ્થા છે. પછી જે ગટરનું કામ કરતા હોય, જ્યારે ગટર ભરાય અને ઉભરાતી હોય ત્યારે જે લોકો ગટરનું કામ કરવા આવતા હોય એ ખુલ્લામાં કામ કરતા હોય છે, એટલે એ માટે આપણે પંચાયતમાં એવા ઠરાવ કરાવ્યા છે કે ભાઈ એ લોકોને કીટ મળે, જેમાં સ્વચ્છતાને લઈને એ લોકોને પણ સ્વચ્છતાની જરૂર હોય તો એ લોકોને માસ્ક મળે, પછી પહેરવાના ગ્લોવ્સ એવું બધી વસ્તુ એ લોકો ઉપયોગ કરી અને ગટરનું કામ, જે ગંદકી હોય એ દૂર કરે, કારણ કે એ પણ એક માણસ જ છે. હા, એટલે એવું બધું કામ કરીએ. પછી મહિલાના નામે આવાસ, તો બહેનોના નામે આવાસ થાય, મહિલાના નામે પ્લોટ મળે, જે 100 ચોરસવારના પ્લોટ હોય છે એ મહિલાના નામે થાય, મહિલાના નામે આવાસ બને, મહિલા હિંસાથી મુક્ત થાય, એવા અલગ અલગ અમે કામો કરતા હોઈએ છીએ.
2: પણ એટલે તમે, મને લાગે છે કે ફેમિલાબેન, એક ગામમાં યુવતીઓની, મહિલાઓની સુરક્ષા માટે એ લોકોએ જે મહિલા સભામાં વાત કરતા હતા કે બહેનોને તકલીફ પડે છે એટલે દરેક સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, તો એ માટે એ લોકોએ સરસ કામ કર્યું છે, એ જણાવો ને. હા,
3: એટલે અમે જ્યારે દર મહિને અમે પંચાયત મીટિંગ બોડી બેસીને પંચાયત મીટિંગ કરતા હોઈએ છીએ, એમાં અમે એવા ઠરાવો કર્યા છે કે જ્યારે રાત્રિના બહેનોને બહાર જવું હોય, દીકરીઓને બહાર જવું હોય, તો સુરક્ષાનો થોડોક આપણને પ્રશ્ન આવે, એટલે કે ગામે વોર્ડ વાઇઝ થાંભલા હોય એના ઉપર સ્ટ્રીટ લાઇટ, સોલાર લાઇટ અને સ્ટ્રીટ લાઇટ મૂકી છે ગામોમાં. પછી એક પંચાયતમાં અલગ અલગ સમિતિની રચના કરવાની હોય છે, તો અમે એમાં તકેદારી સમિતિ છે, SMC સમિતિ છે, પાણી સમિતિ છે, અલગ અલગ સમિતિ, એમાં એક મહિલા સુરક્ષા સમિતિ આવે છે. મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલી છે, એમાં મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કાર્ય કરે છે અને ગામોમાં ઘરેલું ઝઘડા, નાના નાના ઝઘડા થતા હોય, માનો કે સાસુ વહુના હોય, નણંદ ભાભીના હોય, એવા ઝઘડા એ લોકો ગામમાં ને ગામમાં નિવારણ થઈ જાય અને આગળ ન જવું પડે, એટલે એ સમિતિ બેસે અને એનું પંચાયતમાંથી અમને એક બેનર બનાવ્યું છે પંચાયતના ખર્ચે, આપણે પંચાયતમાંથી આપણને એક રજીસ્ટર આપવામાં આવ્યું છે, અને દર 3 મહિને ઈ મહિલા સુરક્ષા સમિતિની બેઠક થાય છે. મહિલા સ્વરાજ મંચ દ્વારા મહિલા સુરક્ષા સમિતિને તાલીમ ટ્રેનિંગ આપવામાં આવી છે અને ઈ બેનો અત્યારે તૈયાર થઈ છે અને દર 3 મહિને ઈ બેઠક થાય છે અને બેઠકમાં જે મહિલાના મુદ્દા છે ઈ લેવાય છે અને જે નાના નાના ઘરેલુ ઝઘડા હોય છે એના સમાધાન થાય છે. પછી મહિલા જે આપણે મહિલા હેલ્પલાઈન છે 181 112 એનો ઉપયોગ કરતી હોય છે અને ઈ ગાડી બોલાવતી હોય છે અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ઘણા આપણે ઘરેલુ ઝઘડાઓનો પણ ઉકેલ લાવ્યા છે અને અત્યારે એ રજીસ્ટરમાં પણ નોંધાય છે અને બેનર પણ લગાવાય છે.
1: ખૂબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઈટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે સ્ટ્રીટ હોય જ ને, પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય
0: અને અટલબેન નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, પણ જો આવી કામગીરી કરવામાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી 4 દિવાલમાંથી આપ બહાર નહોતા નીકળ્યા, પછી તમે જ્યારે બહાર નીકળ્યા આટલી બધી કામગીરી કરી તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ સરળ તો નહીં જ હોય, એના વિશે થોડી વાત કરો.
3: એટલે એમાં એવું છે કે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને મુશ્કેલી આવે, તકલીફ આવે અને પોતાને પણ એવું થાય કે આપણે બહાર નથી જવું, પણ મારા ઘરનાનો મને એટલો સપોર્ટ હતો, મારા ભાઈઓનો, મારા પપ્પાનો, મમ્મી તો મને પહેલેથી જ નથી, એટલે મારા મમ્મીને તો 20 વર્ષ થઈ ગયા, એટલે પપ્પાનો એટલો ટેકો હતો. અને બીજું એક મહિલા સ્વરાજ મંચની જે ટીમ છે એમાં સુમિત્રાબેને અમારા આવી જાય, એ લોકોનો મને એટલી બધી હિંમત ને ટેકો આપ્યો હતો, મને બહાર નીકળવામાં સરળતા રહી. પણ જ્યારે હું બહાર નીકળતી ને ત્યારે ગામ લોકો એવું પહેલા વાતો કરતા કે લ્યો બેનો તો થેલા લઈને નીકળી જાય છે, એટલે થેલા નાખીને નીકળી ગયા એવું. પણ પહેલેથી મારું થોડું ગામમાં એટલું વર્ચસ્વ હતું કે ભાઈ આ દીકરી તો બહુ ડાય છે અને બહુ સંસ્કારી છે, એટલે એટલું બધું મુશ્કેલી નહોતું. પણ જ્યારે બહાર નીકળી ત્યારે લોકો વાતો કરે કે બહેનોને તો બહાર જવાય નહીં, ઘરમાં રહેવું પડે, અને મને ગામનો ટેકો હતો. પણ જે અમારા સંબંધીઓ હોય ને એ લોકોનું એવું કહેવાનું હતું કે આપણે તો બહાર જવાય જ નહીં, બુરખામાં રહેવાનું હોય, પણ અમારે એવી સિસ્ટમ નથી. એટલે હું બહાર નીકળી અને તોય ઘણો બધો બધા સગાવાલાનું એવું કહેવાનું હતું કે જો કેવી ફરે છે, આવી છે પાછી સાસરેથી, તોય તે બિંદાસ ફરે છે, એને જરાય શરમ નથી એમ. ત્યારે હું એવું કહેતી હતી કે ભાઈ હું કામ કરવા જાઉં છું, હું છે ને મારી સેફટી અને હું મારી ઇજ્જતથી જ જાઉં છું અને હું સારું કામ કરવા માટે જાઉં છું. અને જે મહિલા ઉપર હિંસા થઈ છે, જે મેં સહન કરી છે ને, બીજી એવી કોઈ સ્ત્રી હિંસા નો સહન કરે, અને એ સ્ત્રીઓનો મારે બહાર કાઢવી છે. અને બહેનો અમારા ગામડામાં એવું હોય કે બહેનો છે ને પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ લઈએ ને તો એ લોકો એવું કહેતા હોય કે કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી તો પહોંચવાનું જ નહીં, ભલે ઘરમાં ઘરમાં માર ખાવ, તમે ઘરમાં હિંસા સહન કરો, પણ મને એવું થાય કે હિંસા સહન કરવી ને એ પણ એક હિંસાનો સામનો કરવો અને હિંસા સહન કરવી એમાં ફરક છે. એટલે મને
2: એવું લાગે કે ફેમિલાબેન જે વાત કરે ને એમાં એક ન્યાય સમિતિ છે, એટલે મોટા ભાગે પછી જે બેનો આવે ને પોતાના દુઃખ દર્દ વાત કરવા માંડે ને અને સામે વાળાને બોલાવે એટલે ડરથી જ સમાધાન ઘણા બધા થઈ જાય. પણ એવું જે બીજી વસ્તુ હોય પણ એક એવી છાપ તો ખરી જ કે જ્યારે, કારણ કે બહેનોને બહુ અતિ મુશ્કેલી હોય ને ત્યારે જ જાય ને આ લોકો, જે બને ત્યાં સુધી પગથિયાં ન ચડે એના માટે કોશિશ,
1: એટલે જ્યાં સુધી સમાધાન કે આપસી બાતચીતથી જે પરિવારમાં કલહ છે એ શાંત થતો હોય ત્યાં સુધી બધા એમ જ ઈચ્છે કે આપણે પોલીસ કે કોર્ટ સુધી ન કરીએ.
0: પણ અટલબેન એ વસ્તુ સારી છે કે જ્યારે કોઈ પણ રસ્તો ન હોય અને જ્યારે પોલીસનો કે કોર્ટનો રસ્તો આપણે અપનાવવો પડે
1: એ પણ હિંમત હોવી જોઈએ,
0: એમાં ફેમિલાબેન લોકોને હિંમત આપે છે.
2: પહેલા એક વખત પોતે બહાર નીકળવામાં ડરતા હતા, આજે રાત્રે ગમે ત્યારે કોઈ બેનની તકલીફ હોય ને તો પહેલું કામ એ દોડીને કરે. અને બીજું જે એને મને લાગે છે કે બહુ મોટું યોગદાન છે આખા ગામમાં 100% સામાજિક સુરક્ષા, એટલે 100% વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન બહેનોને, એકલ બહેનોની કોઈ પણ મુશ્કેલી હોય તો એ તરત ત્વરિત એમને આવાસ ને પ્રશ્ન છે, એનું રાશન કાર્ડ છે, કારણ કે ઘણી જ બધી સરકારની યોજનાઓ છે
1: પણ લોકો સુધી પહોંચતી નથી અને ઘણીવાર લોકો પાસે કાગળ પણ પૂરા નથી હોતા, તો એ વિશે થોડીક વાત કરો.
3: મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે તાલુકા પંચાયત સિંહોરમાં એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં દર સોમવારે સરકારની વિવિધ યોજનાને લઈને અમે માહિતી આપતા હોઈએ, જેમ કે વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવાસનું છે, મફત પ્લોટ છે, રેશન કાર્ડ છે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે મહિલાના નામે રેશન કાર્ડ બનાવવા, એવું બધું કામગીરી થાય છે. અને ગુરુવારે એક ન્યાય સમિતિ બેસે છે. ન્યાય સમિતિમાં અમારે એવો નિયમ હોય કે બેન જ્યારે પીડિત બેન આવે ને ત્યારે એમને સાંભળવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું, પછી સામેના પક્ષને નોટિસ આપવાની, પછી સામેના પક્ષ આવે એટલે બંનેને સાથે બેસાડીને એનું કાઉન્સેલિંગ કરવાનું. બંનેનું કાઉન્સેલિંગ થાય એટલે બેનની ઈચ્છા હોય કે મારે સાસરે જવું છે અને પતિ તેડવા માંગતા હોય, તો આપણે કાઉન્સેલિંગ કરી સમાધાન કરી સ્ટેમ્પ ઉપર, અને બંનેના બબ્બે કે પાંચ પાંચ સાક્ષી લાવી અને બેનને સમાધાન કરીને સાસરીએ મોકલતા હોઈએ. અને પછી દર અઠવાડિયે બેનનું ફોલોઅપ કરતા હોઈએ 6 મહિના સુધી કે તમને કેવી રીતે સાસરીમાં રાખે છે, તમારી શું ત્યાં પરિસ્થિતિ છે. એવી કામગીરી સુરક્ષા સમિતિમાં થાય છે. અને પછી જો બેનની ઈચ્છા હોય અને સામેવાળો તેડવામાં ના માંગતા હોય તો પછી અમે કોર્ટ કાર્યવાહી કરીએ છીએ. અને કોર્ટમાં પણ બેનને તૈયાર કરવાના, બેનને કેસ દાખલ કરવાનો, બેનની મુદતમાં સાથે જવાનું, જ્યાં સુધી બેન પોતે તૈયાર થઈ જાય કોર્ટમાં જવા માટે, એકલા પોતે બોલી શકે અંદર જઈ શકે ત્યાં સુધી આપણે એની સાથે મુદતમાં પણ જતા હોઈએ અને બેનને તૈયાર કરતા હોઈએ. માનો કે અમારે વર્ષના 100 થી 102-5 એમ કેસ આવતા હોય તો એમાંથી 60-70% તો આપણી સમિતિ દ્વારા સમાધાન જ થતા હોય છે. 10 કે 12 કેસ વર્ષના હોય અમારે સિંહોર કોર્ટમાં અમે દાખલ કરતા હોઈએ અને બેનને તૈયાર કરી અને બેન જાતે જતા હોય છે.
1: ફેમિલાબેન, આટલા આત્મવિશ્વાસથી તમે કોર્ટમાં જાઓ કે પોલીસ પાસે જાઓ તો પૂછવાનું મન થાય તમે કેટલું ભણેલા.
3: હું તો અત્યારે 11 ધોરણ સુધી જ ભણેલી છું. કોર્ટમાં પીએલવી તરીકે હું 5 વર્ષથી કાર્યરત છું અને જજ સાથે પણ અમારી મીટિંગ થાય છે. અને કઈ એવા અટલ મુદ્દા હોય જે આમ સુલઝી ન શકે એવા હોય તો જજ અમને મને કહેતા હોય છે કે બેન તમે આમનું સમાધાન કરાવો. અને એક જિલ્લા લેવલે મીડિયેશન સેન્ટર પણ ખોલેલા છે, તો મીડિયેશન સેન્ટરમાં જે લોકો પીડિત બહેનો હોય ને એ પતિ પત્નીને જ બેસવા દેતા હોય, પણ મીડિયેશન સેન્ટરમાં આપણી એટલી ઓળખ છે ને તો એ લોકો મને મીડિયેશન સેન્ટરમાં પણ બેસવા દે છે અને એમ કહે કે બેન તમે સમાધાન કરો. વકીલથી સમાધાન ન થાય એ મહિલા સ્વરાજ મંચ સમિતિ
1: જ્યારે
4: કોર્ટની વાત આવે, કોર્ટમાં કેસ કરવાની વાત આવે તો તમે સાથ તો આપો જ છો, પરંતુ ઘણી વાર એવું થાય કે સામા પક્ષ વાળા પણ એનો વિરોધ કરતા હોય, કોઈ વખત એ લોકો પણ પોતાની વાત મૂકે અથવા તો કોઈ ધાક ધમકી આપે, કે ક્યારે એવો બનાવ બન્યો છે કે થોડુંક તમારે વિચારવું પડે કે હવે આમાં શું કરશું?
3: એટલે એમાં એવું છે કે પહેલા જ્યારે કોર્ટમાં 2007માં મારો પોતાનો કેસ મેં દાખલ કર્યો ને ત્યારે પપ્પા ગયા હતા કેસ દાખલ કરવા, ત્યારે મને હિંમત નહોતી, મેં કોર્ટે કોઈ દિવસ નહોતી જોઈ. પણ પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મને ટેકો મળ્યો અને હું કોર્ટમાં ધીરે ધીરે જતી થઈ અને પછી બહેનોના કેસ લેવા માંડી અને બહેનોને જેમ જેમ ટ્રેન કરવા લાગી એમ મારામાં પણ હિંમત આવી અને બહેનોમાં ગામની બહેનોને પણ મેં હિંમત ઊભી કરી અને ગામની બહેનોને એવું કીધું કાયદા બન્યા છે ને બહેનો માટે જ છે, એટલે આપણે પોલીસ સ્ટેશનનો કે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને અત્યારે બહેનો કોર્ટનો ઉપયોગ કરતી થઈ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરતી થઈ છે, પણ જ્યારે અમે કોર્ટમાં જઈએ છીએ ને ત્યારે સામે પક્ષવાળા જે ભાઈઓ આવ્યા હોય છે ને એ લોકો એવું કહે છે કે આ બેન છે ને એ જે મારી પત્ની કે જે હોય તે પત્નીને ચડાવીને લાવ્યા છે ને એ જ એને શીખવાડે છે, અને બેન તમે અમારું સમાધાન કરાવી દો અમે તમને પગે લાગીએ એવું પણ કહેતા હોય છે. ત્યારે હું એવું કહું કે તમારે પગે લાગવાની જરૂર નથી, પણ તમે બેનને સારી રીતે રાખો અને એને ઘરમાં એ તમારું ઘરનું માણસ છે એવો દરજ્જો આપો ઘરની વ્યક્તિ તરીકે, તો કોર્ટ કાર્યવાહી કશું ન થાય. પણ તમે જ્યારે એને સામે એવું વર્તન કરો છો ત્યારે આ કોર્ટ સુધી તમારો મામલો પહોંચ્યો છે ને. એટલે ઘણીવાર ભાઈઓ સાથે, જ્ઞાતિ પંચો સાથે અને જિલ્લા તાલુકાના પ્રમુખ જે હોય છે એની સાથે પણ અમારે બેઠક કરવાની થતી હોય છે.
2: એટલે ઘણા પંચાયતના સરપંચ ભાઈઓ અહીંયા કેસ મોકલે છે કે ઘણી બધી જગ્યાએથી આવે કે અહીંયા એ આ લોકો, કારણ કે આપણે છે ને એક માનવીય અભિગમથી કરીએ છીએ, એવું નથી કે કાયદા કલમનો દુરુપયોગ કરવા માટે, અને પણ કાયદાની જાણકારીથી કરીએ છીએ. એટલે ખોટી રીતે કોઈને
4: હેરાન કરવા એવું
2: નથી કરતા. સાચો પક્ષ હોય તો ભાઈઓને પણ બેનને પણ સમજાવીએ છીએ કે ભાઈ આ યોગ્ય નથી. એટલા માટે ઘણા બધા

0: લોકો અને એને મૂળ સમસ્યા છે ને ઘણીવાર લોકો નથી જાણતા, ઘણીવાર મા બાપને નથી કહી શકતા.
1: અને એ
0: બહેનોને આ લોકો દિલ ખોલીને વાત કરે છે એટલે બહુ વધારે સારી રીતે કેસનું નિવેડો આવે છે.
1: વાહ વાહ, ખૂબ સરસ.
2: તો ખૂબ સરસ. આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ વ્યક્તિ કામ કરે એમાંથી આપણને જે પ્રેરણા મળે એ કદાચ લેખો વાંચવાથી, સ્લોગન કરવાથી કે નિબંધ વાંચવાથી પણ ન મળે,
1: નથી મળતો. તો અટલબેન, આપણે હવે સમય ઘણો થઈ ગયો છે તો છેલ્લે આપણે મુલાકાત પૂરી કરીએ એ પહેલા ફેમિલાબેનને જણાવીએ કે અમારા શ્રોતાઓ માટે કોઈ એક સંદેશ આપ આપો.
3: આજે અહીંયા આવી મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું અને મને અહીંયા ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. અને આકાશવાણીનું નામ સાંભળ્યું હતું પહેલેથી અને કોઈ દિવસ આકાશવાણી જોયું નહોતું, પણ આજે જોયું તો સરસ લાગ્યું. અને હું આજે એક બહેનોને સંદેશો આપવા માંગુ છું કે જો બહેનો છે પોતે હિંસા સહન કરશે અને કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ એટલો બધો કાંઈ હજી પણ સુધરો પણ નથી કે બહેનોને આઝાદી આપશે. એટલે બહેનોને જો આઝાદી જોતી હોય તો બહેનોએ આગળ આવવું પડશે. અને પંચાયતમાં પણ, ગ્રામ પંચાયતમાં પણ બહેનોએ આગળ આવીને પોતે સરપંચ સભ્ય બને. અને મારી એક એક એવી પણ ઈચ્છા છે કે હું ભવિષ્યની સરપંચ બનું. અને જે સરપંચ સભ્ય બને છે બહેનો એ પોતે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરે અને આગળ આવે. નારી શક્તિ જિંદાબાદ.
2: ખૂબ સરસ. અને મને લાગે છે કે આપણને જેમ ફેમિલાબેન સાથે વાત કરવાની મજા આવી, મિત્રોને પણ મજા આવશે. તો એમનો નંબર મિત્રોને લખાવી દે.
1: હા ચોક્કસ. ફેમિલાબેનનો નંબર છે 94285 14315 9428514315. શ્રોતા મિત્રો, આપ ફેમિલાબેન હુનાની સાથે વાત કરી શકો છો, તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ફેમિલાબેન અને સુમિત્રાબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ માહિતી આપી, અમારી બહેનોને પ્રેરણા પણ મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર.
3: આપનો પણ આભાર. થેન્ક યુ.
1: અટલબેન, ખૂબ સરસ આજે નવી નવી વાતો જાણવા મળી. આપણે જ્યારે નાના ગામનું વાત વિચારીએ ને તો આપણે ઘણી બધી વાતોની કલ્પના પણ નથી હોતી કે કેવી કેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થતી હોય છે. તો આજે આ વાતચીત ઉપરથી આપણને એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો, કેટલું સરસ કામ થાય છે એનો પણ ખ્યાલ આવ્યો. પરંતુ હવે એક સરસ મજાનું ગીત સાંભળવાનો સમય છે. તો આપણે સૌ સાથે મળીને આ ગીત સાંભળી લઈએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપ લે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત

આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતા અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્ય નિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહજાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_ABAD ને ફોલો કરશો. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલીપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે.
કેન્દ્ર સરકારે તાજેતરની

0: પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ સેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ આકાશવાણી કા અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે. 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1 લાખ કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઈન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે. ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્તાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે, અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ રીતે 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગમાં અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે, અને લોકોને જે છે એના રોગના જાણકારી આપવામાં આવે. આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ પર રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ, અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા આ શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે, તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પેલા અમારી ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે, તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને

ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રસંગ ઉજવાઈ ગયો. ભગવાનના રથ, નંદી ઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે. રથના પૈડાથી લઈ તેના શિખર સુધી રંગકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે, તો ભગવાનના વાઘા અને ઘરેણાને પણ ખાસ આકર્ષક લુક અપાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. ગત 21 જૂને રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર બગીચા ખાતે કરાયેલી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વહેલી સવારે શ્રી શાહે પોતાના મત વિસ્તારમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. તેમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની કામગીરી ટ્રેસ કરવા એક એપ બનાવવા માંગ થઈ હતી, જેનો કલેક્ટરે સ્વીકાર કરીને તેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ એપ બન્યા બાદ ધારાસભ્ય પોતાના વિસ્તારના કાર્યો ક્યાં સુધી પહોંચ્યા તે જાણી શકશે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક કચરાને નાથવા ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરાયું. તેમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગત અદાલત સમક્ષ મૂકવામાં આવી, જેમાં કુલ 1,64,00,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો અને તેની સાથે 773 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરાયો, તેમજ 685 એકમને સીલ કરાયા હોવાનું અદાલતને જણાવાયું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું આ વખતે પ્લેસમેન્ટ કરાયું. સતત બીજા વર્ષે 1,000થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેમજ ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ 227 કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો. ગયા વર્ષે માત્ર 161 કંપનીએ આ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને અપાતા પેકેજમાં પણ ધરખમ વધારો આ વખતે જોવા મળી રહ્યો. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદથી 600થી વધુ બાંગ્લાદેશના નાગરિકને ઝડપવામાં આવ્યા હતા. આ તમામને પકડીને દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી, જેથી હવે સરળતાથી બાંગ્લાદેશના નાગરિકની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગત મળી જશે. જો હવે તમે અમદાવાદ ટ્રેન મારફતે આવો છો તો, અને જો ક્યાંય ફરવા માટે જતા હોય અને તમારો સામાન મૂકવો હોય તો રેલવે મથક પર સામાન મૂકવા ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમાં પોતાનો સામાન મૂકવા 3 કલાકથી 24 કલાકના વિવિધ પ્રકારના સામાન માટેના ચાર્જ નક્કી કરાયા છે. 40 થી લઈ

280 રૂપિયા ચાર્જ લોકરમાં લેવાશે, જોકે મેન્યુઅલ લોકર રૂમમાં 15 થી લઈ 30 રૂપિયા સુધીનો ચાર્જ લેવાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની આશરે 1750 જાહેર ઇમારતમાં રૂફટોપ વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને વરસાદના આગમન પહેલાં અંદાજે 1000 જેટલી પ્રણાલી કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચાલુ રહેશે. આ પરિયોજનામાં મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલ્સ, શાળાઓ, ગ્રંથાલયો, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પાણી પંપિંગ મથક જેવી વિવિધ જાહેર ઇમારતોનો સમાવેશ કરાયો છે. અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી. વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી શ્રી ગેહલોતે ઉત્તર પ્રદેશથી બીઈ અને એમટેકનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ તેમણે સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

ગુજરાતી સુગમ સંગીતમાં હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં હવે પછીની રચના, જેના લેખક છે કુતુબ આઝાદ.

આ ગઝલ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 354.6 MHz એટલે કે 846 KHz પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 3 થયા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. DTH સેવાનું ગુજરાતી પ્રસારણ આપ નિરંતર સાંભળી શકશો. સાંજે 4:58 મિનિટે આ જ મીટર્સ પર ફરીથી મળીશું. નમસ્કાર.

0: Delhi this evening, Mr. Modi said, when Japan's expertise and investment combine with India's speed and scale, the entire world benefits.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. हमारी इकोनॉमिक पार्टनरशिप की सफलता के कई उज्जवल उदाहरण है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. आज पूरे विश्व में सुजुकी की दो तिहाई कार्स भारत में बनती है और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है.
0: Earlier in the day, Prime Minister Narendra Modi held annual summit-level talks with his Japanese counterpart Sanae Takaichi in New Delhi. Addressing the joint press meet following the talks, Prime Minister Modi said, "Mutual trust is the biggest asset in today's time, and the India and Japan bilateral partnership has stood the test of time." He highlighted that India and Japan are among the world's biggest economies today, and a free and open Indo-Pacific is a shared priority for both countries.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: The Japanese Prime Minister arrived in New Delhi last evening on a three-day visit to India. This is the first official visit of Prime Minister Takaichi to India. Union Minister for Commerce and Industry Piyush Goyal today said that investments have emerged as a key driver of India's strategic partnership with Japan and are expected to further strengthen bilateral ties. Addressing the Indo-Japan Strategic Dialogue on Shaping the Asian Century, organized by a private television channel, Mr. Goyal said opportunities are opening up for India's skilled workforce, while the government's focus remains on ensuring equitable development for all under the leadership of Prime Minister Narendra Modi. The Election Commission today announced the schedule for by-elections to three Legislative Assembly constituencies across Bankipur in Bihar, Datia in Madhya Pradesh and Manjalpur in Gujarat. The polling will take place on 30th of this month and the counting of votes will be conducted on the 3rd of next month. Indian Railways has registered a 4% growth in freight in June this year as compared to the corresponding month last year. The Ministry of Railways said that railways loaded over 142 million tons of freight during last month. It added that Railways has also registered a steady growth in passenger traffic in June this year. Furthermore, the number of Amrit Bharat train services in the country has reached 72, with four new services inaugurated during June this year. Meanwhile, the number of Vande Bharat services has increased to 164, including the recently introduced Vande Bharat sleeper service between Howrah and Kamakhya. The Ministry of Women and Child Development invited nominations for the Pradhan Mantri Rashtriya Bal Puraskar Awards 2026 to recognize the extraordinary achievements of children aged 5 to 18 years. The last date for submitting applications is 31st of this month. The ministry said that nominations can be made through the online portal awards.gov.in. Governor of Bihar, Lieutenant General retired Syed Atta Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita will visit Iran tomorrow to attend the funeral ceremony of late Supreme of Iran Grand Ayatollah Sayyid Ali Khamenei. Ministry of External Affairs said the high-level representation in the ceremony underscores the importance of civilizational ties, including people-to-people connection between the two countries, providing a robust foundation to political and economic engagements. And that is the end of this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. બંને દેશોએ આર્થિક અને ઉર્જા સુરક્ષા, એઆઈ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને વ્યાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણ કામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે 60 ગાર્ડ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં કુલ 85 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGP સૂચના. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહ્વાન કર્યું. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત બનાવવા 28 દિવસીય ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાનનો શુભારંભ. ભુજની 3 અધિક સેશન્સ અને સ્પેશિયલ અદાલતે માદક પદાર્થ કેસમાં 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો. કચ્છમાં જૂન મહિનામાં રેલવે દ્વારા માલ પરિવહનમાં સર્વાધિક વૃદ્ધિ મેળવાઈ અને કચ્છમાં અસહ્ય બફારા વચ્ચે આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:05 મુખ્ય સમાચાર સાંભળી શકશો.
3: જાણે મારી સાથે એ લોહીનો નાતો રાખે છે. સુખ દુઃખના વાવાઝોડા એ હસતા મુખે વેઠે છે, તોય પંખીઓ માટે એ લીલુંછમ ઘર રાખે છે. પથ્થર મારો તોય એ કદી રિસાતું નથી. વેર રાખવું એના સ્વભાવમાં નથી. પોતે તડકે બળીને જે બીજાને છાંયડો આપે એ વૃક્ષ જેવું હેતાળ આ દુનિયામાં કોઈ હોતું નથી. વૃક્ષની ઉદારતા, અડગતા અને તેની સંવેદનશીલતા આલેખતી આ એક લાગણીભીની કવિતાનો ઉલ્લેખ આ સપ્તાહમાં એટલા માટે કરવાનો છે કેમ કે તારીખ 1-7 જુલાઈ સુધી વન મહોત્સવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. મિત્રો, ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં ભારતના તત્કાલીન અન્ન અને કૃષિ મંત્રી KM મુનશી દ્વારા કરવામાં આવી હતી. જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું પસંદ કરવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોય છે. વરસાદના કારણે જમીનમાં ભેજ હોય છે, જેથી આ દિવસોમાં રોપેલા છોડ સરળતાથી ચોંટી જાય છે અને તેમના જીવિત રહેવાની શક્યતા એટલે કે સર્વાઇવલ રેટ ઘણો જ વધી જાય છે. મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ ગીત આપણે સાંભળીએ હમ તુમ ફિલ્મથી. સ્વર છે અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોનો.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: क्यों हो गया ना आ फिल्म नु गीत सांभळीए. गायक कलाकार छे साधना सरगम अने उदित नारायण.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહોતું.
6: મિત્રો, જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ ત્યારે આજુબાજુ બધું લીલુંછમ અને સુંદર લાગવા માંડે છે ને? દિલ પૂછે છે, ઇઝ ધીઝ લવ? પણ જરા વિચારો, જે પ્રકૃતિ આપણને આટલો સુંદર વરસાદ, માટીની સુગંધ અને હરિયાળી આપે છે, શું આપણને એના પ્રત્યે પ્રેમ ના થઈ શકે? વન મહોત્સવના આ દિવસોમાં ચાલો આપણે પણ કુદરતના પ્રેમમાં પડીએ અને ધરતીને એક છોડનું ગુલાબ આપીએ અને સાંભળીએ આ સુંદર ગીત.

મિત્રો, આપણે હવે પછી જે ગીત સાંભળવાનું છે એ ફિલ્મનું નામ જ છે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. અને એક સાચા હિન્દુસ્તાની તરીકે આપણી સંસ્કૃતિ આપણને શું શીખવે છે? પ્રકૃતિને પૂજવાનું, નદીઓને માતા માનવાનું અને વૃક્ષોને દેવતા ગણવાનું. વન મહોત્સવ એ આપણી એ જ હિન્દુસ્તાની પરંપરાનો ઉત્સવ છે. જ્યારે આપણે આપણી ધરતીને આવી હરિયાળીથી સજાવી દઈએ ત્યારે દિલ ગદગદ થઈને ગાઈ ઉઠે. આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તો ચાલો આ વન મહોત્સવે હિન્દુસ્તાની દિલથી એક છોડ વાવીએ અને સાંભળીએ આ મીઠું મધુરું ગીત અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.

જરા વિચારો મિત્રો, જો આ વન મહોત્સવમાં દરેક વ્યક્તિ માત્ર એક છોડ વાવે અને તેના ઉછેરની જવાબદારી લે તો આપણી ધરતી કેટલી ખુશખુશાલ થઈ જાય. ચાલો નક્કી કરીએ કે આપણા ઘરના આંગણે, સોસાયટીમાં કે ખેતરના શેઢે એક લીમડો, પીપળો, વડ કે પછી મહેકતો પારિજાત કે તુલસીનો છોડ ચોક્કસ વાવીએ. વૃક્ષો આપણને ઘણું શીખવે છે. પોતે તડકો વેઠીને બીજાને છાંયડો આપવો, પાનખર પછી પણ ફરીથી ખીલી ઉઠવું અને જીવનભર બસ આપતા જ રહેવું. આટલા સરસ ઉદ્દેશ્ય પછી આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા પૂરતું નહીં, પણ સાચા અર્થમાં આપણી ફરજ નિભાવવા એક છોડ વાવીએ, તેને પાણી પાઈએ અને તેનું જતન કરીએ. યાદ રાખજો મિત્રો, આપણે હસતા રહેવું હશે ને તો પ્રકૃતિને વ્હાલ કરવું જ રહ્યું. તો આ સાથે જ આજનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ લોકસંગીતનો.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ખેમજીભાઈ વાણંદના કંઠે પ્રાચીન ભજનો આપ સાંભળી રહ્યા હતા. અને મિત્રો, કાર્યક્રમમાં આગળ મનુભાઈ રાઠોડના કંઠે લોકગીતો હવે સાંભળીએ.

લોક સંગીતનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, બરાબર 6:15 સિંધીમાં સમાચાર અમે પ્રસારિત કરીશું.

94.69% સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 2.95% વધુ છે. ઉપરાંત મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિવિધ ટ્રેનોમાં વધારાના કોચ તેમજ પાર્સલ વેન જોડવામાં આવી છે, જેનો લાભ કચ્છથી આવન જવન કરતા મુસાફરોને પણ મળશે. રાજ્યમાં વરસાદના આગમન બાદ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે 61 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢના માંગરોળ અને કેશોદ તથા ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં નોંધાયો. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ શરૂ થયો તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારા તાલુકામાં થયાના અહેવાલ છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી વાવાઝોડા સાથે વીજળી પણ પડવાની શક્યતા છે અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોતા કચ્છવાસીઓ માટે પણ આખરે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર પૂર્વાનુમાન મુજબ રાજ્યના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી ચૂક્યું છે અને કચ્છમાં મોન્સૂન સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થવા માટેની પરિસ્થિતિઓ અત્યંત સાનુકૂળ બની ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા 7 દિવસના પૂર્વાનુમાન મુજબ જિલ્લામાં આજથી લઈને 8 જુલાઈ સુધી વરસાદી માહોલ જોવા મળશે. આ 7 દિવસ દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ખાસ કરીને 4-6 જુલાઈ દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ છે. લાંબા સમયથી વાવણી લાયક વરસાદની પ્રતીક્ષા કરી રહેલા ખેડૂતો માટે નવચેતના સમાન વરસાદથી કચ્છના જળાશયો અને ચેકડેમોમાં નવા નીર આવશે તેવી આશા સેવાઈ રહી છે. દરમિયાન આજે પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, આદિપુરના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી આગમનના સમાચાર છે. કચ્છ સહિત રાજ્યમાં ચોમાસાની ઋતુના આગમનને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીઓને શાળાઓ તથા હોસ્ટેલની સુરક્ષા અંગે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ દુર્ઘટના ન ઘટે અને શાળા સુરક્ષા જળવાઈ રહે તે માટે આગમચેતીના ભાગરૂપે તમામ શાળાઓના આચાર્યોને પૂર્વ તૈયારી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ચોમાસાની સિઝન દરમિયાન મુખ્ય શિક્ષક કે અન્ય શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પોતાનું હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું છે. રાપર પોલીસે ચોરી અને લૂંટના ગુનાઓમાં ગુમ થયેલો મુદ્દામાલ ગણતરીના દિવસોમાં જ શોધી કાઢ્યો છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીઓને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને જીરાની ગુણો સહિતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય અને નાગરિકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તે હેતુથી પોલીસની આ સકારાત્મક કામગીરીને કારણે ફરિયાદીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. કચ્છમાં એક તરફ ચોમાસાના વિલંબને કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ માંડવી શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય નર્મદા પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. મંગવાણા સંપથી માંડવી નગરપાલિકાને જોડતી આ પાઇપલાઇન મંગવાણાવાડી વિસ્તારમાં ફાટવાના કારણે આખી રાત લાખો લીટર શુદ્ધ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. છેલ્લા માત્ર એક જ મહિનામાં ટૂંકા ગાળામાં નર્મદાની આ મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયાની આ 5મી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છે ને દરરોજ લગભગ 20,000 વખત શ્વાસ લઈએ છીએ અને આ દરેક શ્વાસની પાછળ એક નિસ્વાર્થ મિત્ર ઊભો છે અને એ મિત્ર છે વૃક્ષ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો યુવાવાણી અને હું છું આપની સાથે શુભમ ભટ્ટ. આજના આપણા યુવાવાણીના ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એવા બે વિષયો ઉપર કે જે માત્ર પર્યાવરણ નહીં પરંતુ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. તમને ખબર છે કે દર વર્ષે 1-7 જુલાઈ દરમિયાન સમગ્ર દેશમાં વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે અને 3 જુલાઈએ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર ખાલી તારીખો છે કે પછી આપણને કંઈક યાદ અપાવતી જવાબદારીઓ? એક પુખ્ત વયનું વૃક્ષ દર વર્ષે લગભગ 100-200 કિલોગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. ભારત સરકાર

ના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના અનુસાર ભારતમાં વન અને વૃક્ષાવરણ દેશના કુલ ભૂમિ વિસ્તારના લગભગ 24.62% જેટલું છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા FAO અનુસાર વિશ્વમાં દર વર્ષે લાખો હેક્ટર જંગલોનું નુકસાન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે એક મોટું વૃક્ષ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન લાખો રૂપિયાનું પર્યાવરણીય યોગદાન આપે છે, જેમાં હવા શુદ્ધ કરવી, વરસાદને પ્રોત્સાહન આપવું, જમીનનું ધોવાણ રોકવું અને પક્ષીઓને આશ્રય આપવાનું સામેલ થાય છે. ભારતમાં લગભગ 30 કરોડથી વધુ લોકો પોતાની આજીવિકા માટે સીધા કે આડકતરી રીતે જંગલો પર જ નિર્ભર છે. પણ દુઃખની વાત એ છે કે દર વર્ષે વિશ્વભરમાં કરોડો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષની યાત્રા આપણા માટે બહુ જ મહત્વની છે, એટલા માટે ક્યાંય જતા નહીં, હું થોડી જ વારમાં આપની પાસે આવી રહ્યો છું આ મસ્ત મજાના ગીત પછી.

યુવાવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. હું શુભમ આપની સાથે. આપણે અગાઉ વાત કરતા હતા વન મહોત્સવ સપ્તાહની. તો આ વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં ભારતના તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી કે એમ મુનશી દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો. અને હાલની ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં વધારાના કાર્બન સિંક્સ ઉભા કરવા માટે કરોડો વૃક્ષો વાવવાના લક્ષ્યો નક્કી કર્યા છે. પણ આજે પણ પ્રશ્ન માત્ર વૃક્ષ વાવવાનો નથી, પ્રશ્ન એ છે કે શું આપણે તેને ઉછેરીએ છીએ ખરા, શું આપણે તેને બચાવીએ છીએ ખરા. કારણ કે એક વૃક્ષ વાવવું તો સરળ છે, પરંતુ તેને જીવંત રાખવું એ સાચી જવાબદારી છે. વૃક્ષની સાથોસાથ પર્યાવરણના જતન કરવા માટે બીજો એક સળગતો મુદ્દો આપણી વચ્ચે જ છે, એ છે પ્લાસ્ટિક. આવતીકાલે એટલે કે તારીખ 3 જુલાઈના રોજ વર્લ્ડ નો પ્લાસ્ટિક બેગ ડે છે. આપણે બધા જ આ વાતથી અવગત છીએ કે આપણા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં આપણે સામાન્ય રીતે કેટલા બધા પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરતા હોઈશું. દુકાનમાં જવું, શાક લેવા જવું, કોઈક વસ્તુની ખરીદી કરવી અને હાથમાં આવી જાય છે એક પ્લાસ્ટિકની થેલી. પરંતુ શું તમે જાણો છો કે એક સામાન્ય પ્લાસ્ટિક બેગને સંપૂર્ણપણે નષ્ટ

0: થવામાં 500 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. હા મિત્રો, થોડી મિનિટ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલી સદીઓ સુધી ધરતી ઉપર ભાર બનીને રહી જાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP અનુસાર વિશ્વમાં અંદાજે દર વર્ષે 40 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને વિશ્વમાં દર વર્ષે અંદાજે 5 ટ્રિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. એટલે કે દર મિનિટે લગભગ આપણે ગણીએ તો 10 લાખથી પણ વધારે પ્લાસ્ટિક બેગો વપરાય છે. ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB અંદાજ મુજબ દેશમાં દર વર્ષે 1,00,000 ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને આપણા ભારત દેશમાં પણ દરરોજે દરરોજ 1,000 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થાય છે, જેમાંથી નોંધપાત્ર ભાગનું કોઈ પણ રીતે યોગ્ય સંચાલન થતું નથી અને તે પ્લાસ્ટિકનો એક મોટો હિસ્સો સીધે સીધો નદીઓ, સમુદ્રો અને જમીનની અંદર પહોંચી જાય છે. UNEPના એક અહેવાલ મુજબ દર વર્ષે લગભગ 1 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો જે છે એ સમુદ્રમાં પહોંચે છે, જેના કારણે ઘણા બધા દરિયાઈ જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ગળી જાય છે. વિશ્વ વન્ય જીવ નિધિના અભ્યાસ મુજબ સામાન્ય માણસ દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ જેટલા માઇક્રો પ્લાસ્ટિક પોતાના શરીરમાં અજાણતા લઈ જાય છે અને આખરે આ જ પ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણીમાં પણ પહોંચે છે. તો પર્યાવરણના આ બંને સળગતા મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે એક ખાસ અતિથિ ઉપસ્થિત છે, જેમની સાથે આપણે સંવાદ કરીએ. શ્રોતા મિત્રો, આ સંવાદ હિન્દી ભાષામાં જ રહેશે કારણ કે આપણા અતિથિની માતૃભાષા હિન્દી છે. આકાશવાણી કે અમદાવાદ ઓર વડોદરા કેન્દ્ર સે પ્રસારિત યુવાઓ કે મનપસંદ કાર્યક્રમ યુવા વાણી મેં આપકા સ્વાગત હૈ. મેં શુભમ આપકે સાથ આજ હમ એક એસે વિષય પર બાત કરને વાલે હૈ જિસકા હમારે જીવન મેં બહોત હી ઝ્યાદા મહત્વ હૈ, પર્યાવરણ. પર્યાવરણ કે સંરક્ષણ કે લીએ ભી યે જો વન મહોત્સવ સતા ચલ રહા હૈ ઉસકે લીએ હમારે સાથ પર્યાવરણ કે સંરક્ષણ કે ઉપર બાત કરને આજ હમારે ખાસ એક અતિથિ ઉપસ્થિત હૈ જિનકા નામ હૈ સુશ્રી પલ્લવી સિંહજી. પલ્લવીજી, આપકા બહોત બહોત સ્વાગત હૈ.
1: ધન્યવાદ શુભમ.
0: પલ્લવી જી પર્યાવરણ પ્રેમી ઓર સામાજિક કાર્યકર્તા હૈ. પર્યાવરણ સંરક્ષણ ઓર સ્વચ્છતા કે ક્ષેત્ર મેં ઉનકે ઉલ્લેખનીય યોગદાન કે લીએ ઉન્હેં ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન ઇન ગાંધીનગર કે બ્રાન્ડ એમ્બેસેડર કા પદ પ્રાપ્ત હુઆ હૈ. સુશ્રી પલ્લવી સિંહ લોગો કો ઘર ઘર કમ્પોસ્ટ કેસે બનાના, બાયો એન્ઝામ કેસે તૈયાર કરના, કચરા પ્રબંધન જૈસી સરળ એવમ ઉપયોગી પર્યાવરણીય ગતિવિધિઓ કે બારે મેં જાગૃત કરતી હૈ. ઉન્હોને અનેક કાર્યશાલાઓ કા સંચાલન ભી કિયા હુઆ હૈ ઓર ઉનકે દ્વારા જાગૃતતા વિડિયો તથા લઘુ ફિલ્મે ભી વ્યાપક રૂપ સે સરાહી ગઈ હૈ. ઉન્હે પર્યાવરણ ઓર સમાજ સેવા કે ક્ષેત્ર મેં કઈ સમ્માન ભી પ્રાપ્ત હુએ જિનમે અતુલ્ય વારસો નો યોર આઇડેન્ટિટી એવોર્ડ 2025 ઓર સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2021-2022 ઓર વિભિન્ન સ્વચ્છતા સર્વેક્ષણ કે પુરસ્કાર સે ભી નવાઝા ગયા હૈ. શિક્ષા, પર્યાવરણ ઓર સમાજ સેવા કે માધ્યમ સે વે લોગો કો એક બહેતર ઓર ટિકાઉ ભવિષ્ય કે લિયે પ્રેરિત કર રહી હૈ. પલ્લવીજી, અબ હમારે અગલે ચરણ કે ઓર હમ આગે બઢતે હૈ. પલ્લવીજી, મેં આપસે પૂછના ચાહુંગા કે આપકે અનુસાર હમ પર્યાવરણ બચાને કી જો શરૂઆત હૈ વો અપને ઘર સે કૈસે કર સકતે હૈ.
1: તો શુભમ, આપને બહોત હી અચ્છા સવાલ કિયા,
0: ધન્યવાદ.
1: સમાજ મેં કોઈ ભી બદલાવ લાના હો યા કોઈ ભી આંદોલન કરના હો તો હમે શરૂઆત હમેશા અપને ઘર સે હી કરની ચાહીએ. યહાં બાત પર્યાવરણ સંરક્ષતા કી હો રહી હૈ તો હમ લોગ ઘર સે બહોત સારી એસી ગતિવિધિયાં કર સકતે હૈ જો પર્યાવરણ કો બચાને મેં બહોત અચ્છા યોગદાન દેતી હૈ. સબસે પહેલે હમે શરૂઆત કરની ચાહીએ કચરા પ્રબંધન યાની વેસ્ટ મેનેજમેન્ટ સે. તો હમ સબકે ઘરો મેં ગીલા કચરા, સૂખા કચરા નિકલતા હી હૈ. તો અગર હમ અપને જીવન શૈલી મેં ઇસ બાત કો ગાંઠ બાંધ લે, અપના લે કે હમ ગીલા કચરા હમેશા અલગ રખેંગે, એક ડસ્ટબિન ઉસકે લે રખેંગે ઓર સૂખા કચરા એક અલગ ડસ્ટબિન મેં રખેંગે. દૂસરા કચરા પ્રબંધન હો ગયા. અબ દૂસરી બાત બહોત જરૂરી હૈ હોમ કમ્પોસ્ટિંગ કી, કે જો ગીલા કચરા હૈ ક્યા હમે શહેરો મેં જો મ્યુનિસિપલ કોર્પોરેશન કી ગાડિયાં આતી હૈ ઉનમે દે દેના હૈ કે ઉનસે હમ જૈવિક ખાદ બનાના પસંદ કરેંગે. તો જો રસોઈ સે ગીલા કચરા નિકલ રહા હૈ ઉસકો હમ અલગ કરકે જૈવિક ખાદ મેં કન્વર્ટ કર સકતે હૈ. ઓર તીસરા જૈસે કે બાયો ક્લીનર્સ જો હોતે હૈ જિનકો કે હમ પ્રાકૃતિક રસાયણિક ક્લીનર્સ માનતે હૈ, જૈસે કે ઘરો મેં ઝાડુ પોછા લગતા હૈ, ક્લીનિંગ હોતી હૈ, તો ઉસમે બજાર મેં જો કેમિકલ ઓરિએન્ટેડ લોડેડ ક્લીનર્સ મિલતે હૈ ઉનકી જગહ હમ ફલો કે છિલકો સે બહોત અચ્છે બાયો ક્લીનર્સ બના સકતે હૈ. તો યે બાયો એન્ઝાઇમ મેકિંગ એક હો ગયા. ઓર ચોથા જો હૈ કે જબ ભી હમ સબ્જીયાં લેને જાયે યા કુછ खरीदने जाएं तो हम कपड़े के थैला ले जाएं, बाहर के वेंडर से हम प्लास्टिक की थैलियां ना मांगे। और

તો શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી આપણા કાર્યક્રમની અંદર પર્યાવરણનું જતન કરવાનું અને એની સારસંભાળ રાખવાની. પર્યાવરણનું નુકસાન કોઈ એક દિવસમાં નથી થતું અને તેનું સંરક્ષણ પણ કોઈ એક દિવસમાં શક્ય નથી. પરંતુ એક નાનો નિર્ણય, એક કાપડની થેલી, એક વાવેલું વૃક્ષ અને એક જાગૃત નાગરિક ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. આજની યુવા પેઢી પાસે ટેકનોલોજી છે, વિચાર છે, ઉર્જા છે અને સૌથી અગત્યનું પરિવર્તન લાવવાની શક્તિ છે. જો દરેક યુવાન વર્ષમાં માત્ર એક વૃક્ષ ઉછેરે અને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીને અપનાવે ને, તો થોડા જ વર્ષોમાં આપણા શહેરો અને ગામડાઓનો ચહેરો બદલાઈ શકે છે. ભારત વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતા દેશમાંનો એક છે અને જો દેશના કરોડો યુવાનો પર્યાવરણ માટે માત્ર એક નાનું પગલું ભરે ને, તો તેની અસર સમગ્ર સમાજ ઉપર પડી શકે છે. એક વૃક્ષ આપણી પાસેથી ક્યારેય કશું માંગતું નથી, તે ફક્ત આપે છે. છાંયો આપે છે, ફળ આપે છે, હવા આપે છે અને જીવન આપે છે. અને કદાચ એ જ કુદરતનો સૌથી મોટો પાઠ છે, આપતા રહેવાનો. અને હવે સમય થયો છે આ સાંજને રજા આપવાનો. પર્યાવરણ વિશે આપણે ઘણી બધી વાતો કરી. હું આશા રાખું છું કે આપણે બધા જ યુવા મિત્રો મળીને આપણી આસપાસ ખૂબ બધા વૃક્ષોનું જતન કરીએ, પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરીએ અને આવી જ રીતે નિરંતર જો આપણે પ્રયાસ કરતા રહીશું તો ચોક્કસથી હું એવું માનું છું કે આવનારા ભવિષ્ય માટે આપણે ખૂબ એટલે ખૂબ સારું એવું પર્યાવરણનું જતન કરી શકશું. તો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણી. હું શુભમ ભટ્ટ આપની રજા લઈ રહ્યો છું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વૃક્ષો વાવજો.

0: आकाशवाणी दिल्ली का ये
1: आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार। ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત યોજાઈ। આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વ્યાજબી ઠેરવી શકાય નહીં। બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી। યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત। વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ। વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ પાઠવી। રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું। ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઈંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન માસ દરમિયાન સંચાલન માલ પરિવહન સેવાઓમાં નોંધપાત્ર કામગીરી કરતાં 606.43 કરોડ રૂપિયાની આવક મેળવી। કચ્છના ગાંધીધામ ક્ષેત્ર અને મુંદ્રા પોર્ટનું મહત્વપૂર્ણ યોગદાન। ભુજ એસટી ડેપો દ્વારા સંચાલિત ભુજ બિટારા હાજીપીર નાઇટ રોકાણ કરતી બસ છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી સરહદી વિસ્તારના અનેક ગામોના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની રાવ ઉઠી। રાજ્યમાં વરસાદના આગમન બાદ અનેક જિલ્લામાં વરસાદી માહોલ। આજે રાજ્યના 61 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ। કચ્છમાં પણ મોન્સૂન સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થવા માટેની પરિસ્થિતિઓ અત્યંત સાનુકૂળ બની। મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો। મુખ્ય સમાચાર પૂરા થયા।
2: નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન। વિકસિત ગુજરાત, વિકસિત ભારત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
3: મિત્રો, કાર્યક્રમના અંતમાં અદનાન સામીને સાંભળીએ।

મિત્રો, કાર્યક્રમના અંતમાં આપ અદનાન સામીને સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા IRCMS પોર્ટલ પર નવીન ઇ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસોને પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ NDPS અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,52,00,000 પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને SDRFના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના બે માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર DA ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
3: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
4: કોઈ મેજર દુર્ઘટના નહીં બની એક ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હૈ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હૈ, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હૈ. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હૈ. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હર એક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હૈ.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક AK દાસે જણાવ્યું.
5: એક્સ્ટ્રીમલી હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા જો ચાન્સેસ હૈ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર ડાંગ કે લિયે દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લિયે દિયા ગયા હૈ. એક્સ્ટ્રીમલી
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભાઈ. તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રો ને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
2: મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને સૌથી વધારે લોકો ખેતી અથવા કૃષિ સાથે સંકળાયેલા છે અને ખેડૂત જગતનો તાત કહેવાય છે. સામાન્ય રીતે કૃષિ સાથે સંકળાયેલા લોકો આસ્તિક અને આસ્થાવાળા હોય છે, કારણ કે ખેડૂત હંમેશા મુખ્યત્વે કુદરત આધારિત હોય છે. ખેતીનું કામ એ પણ કુદરત આધારિત હોય છે, વાતાવરણ, વરસાદ એના પર આધારિત હોય છે અને તે કુદરત આપે છે. એટલે કે ખેડૂત હકારાત્મક વિચારનો છે, નકારાત્મકતાથી વિચારતો નથી કે કેવો વરસાદ પડશે, કેવું વાતાવરણ હશે, કેવું મારું પાક થશે. એ તો કુદરત પર ભરોસો રાખે છે. એટલે કે વાત કરીએ ને તો ખેડૂત સવારના ઉઠી તેના નિત્યક્રમ પ્રમાણે ઈશ્વરની આરાધના, ભજન કે પ્રાર્થના કરે છે, એનો દિવસ સફળ થાય, એની કામગીરી નિર્વિઘ્ને પાર થાય અને સાંજ પડે એટલે ઘરે આવી પોતાનો નિત્યક્રમ કરી અને ભગવાનનું પૂજા પાઠ, ભજન કે પ્રાર્થના કરે છે, જેનાથી સારી ઊંઘ આવે, બીજા દિવસની સવાર પણ એટલી જ સારી અને સુકન્યાર સાબિત થાય. બોલો મિત્રો, આનાથી વધુ આસ્થાનું પ્રતીક શું હોઈ શકે? ખેડૂતથી વધુ આસ્થાનું પ્રતીક કોઈ ન હોઈ શકે. અને આપણે પણ આપણી વાત રજૂ કરીએ એના પહેલા કાર્યક્રમની શરૂઆત ભજનથી કરીએ અને આવો સાંભળીએ આ ભજન.

0: મિત્રો, ભજન આપણે સાંભળ્યું અને હવે કરશું કાર્યક્રમમાં ખેતીવાડીની વાત, જે આપણો મુખ્ય વિષય જ હોય છે. પહેલાની ખેતી કુદરત આધારિત હતી, હાલની ખેતી પણ કુદરત આધારિત જ છે, પણ એમાં થોડો ફેરફાર થયો છે. ફેરફાર શેમાં? તો કે ખેડૂતના અભિગમમાં. ખેડૂત હવે વ્યવસાયિક બનતો જાય છે, નવા નવા પ્રયોગો કરે છે, અને કઈ રીતે ખેતીમાં વધુ ઉત્પાદન મળે, ખર્ચ ઓછો થાય અને આવક વૃદ્ધિ થાય તેના પ્રયાસમાં નિરંતર હોય છે. એના પરિણામ રૂપે પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ એરિગેશન મેથડનો ઉપયોગ કરે છે. અને જ્યારે બાગાયતી ખેતીની વાત આવે ને, ત્યારે બાગાયતી ખેતીમાં મોટા વૃક્ષોની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં પણ આંતરપાક લઈને વધુ આવક થાય એવા પ્રયાસો કરતો હોય છે. અને તેના ભાગ સ્વરૂપે આપણને નારાયણભાઈ રાઘવાણીને મળવાનો મોકો મળ્યો. અને શ્રી નારાયણભાઈ રાઘવાણી તુવેરની ખેતી કરે છે અને તેનાથી સારું ઉત્પાદન મેળવે છે અને પૂરક આવક પણ મેળવે છે. તો આવો મળીએ શ્રી નારાયણભાઈને અને કરીએ એમની સાથે તુવેરની ખેતીની વાત. એ રામ રામ નારાયણભાઈ.
1: એ રામ રામ
0: નારાયણભાઈ. તમારી કઈ સીમમાં જમીન છે?
1: ભારાપરની સીમમાં.
0: બરાબર. ભારાપરની સીમમાં જમીન છે, તો તમારી કેટલી જમીન છે?
1: 11 એકર ને 11 ગુંઠા.
0: બરાબર, 11 એકર ને 11 ગુંઠા તો સારી કહેવાય. હવે તમારી પિયતની સગવડ શું છે?
1: પિયતની સગવડ ડ્રીપ છે.
0: બરાબર, એટલે બોર કે કૂવો કે કઈ છે ને?
1: છે, બોર છે.
0: બરાબર, કેટલું ઊંડું પાણી છે?
1: એ 500 ફૂટ ઉપર.
0: બરાબર, ને પાણી કેવું છે?
1: પાણી એકદમ મીઠું.
0: અને માત્રા કેટલી છે, પ્રમાણમાં કેવું છે નીચે? પાણી સારું છે?
1: પાણી સારું.
0: બરાબર, તો તમારા પાસે સારી એવી જમીન અને પિયતની સગવડ પણ સારી છે. પછી ટાંકો કે એવું કઈ બનાવ્યું?
1: ટાંકો નહીં, બધું બનાવ્યું.
0: બરાબર, હવે તમારા વાડીમાં શું ઊભું છે હમણાં?
1: હમણાં તુવેર ઊભી છે.
0: બરાબર. નારાયણભાઈ, તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો?
1: હું અત્યારે 25-30 વર્ષથી આ ખેતી કરું.
0: બરાબર, તો 25-30 વર્ષથી ખેતી કરો છો એટલે તમે ખેતીનો તો બહોળો અનુભવ છે.
1: હા, બહોળો.
0: પણ પહેલા તમે ખેતીની શરૂઆત કરી ત્યારે સેની ખેતી કરતા?
1: પહેલા અમે શરૂઆતથી ખેતી અમારી મગફળીની.
0: બરાબર.
1: પછી એરંડા આવ્યા.
0: બરાબર.
1: પછી બાજરો કે જુદી જુદી જુદી વસ્તુ બધા વાવતા.
0: બરાબર, તો તુવેર તમને કઈ રીતે વિચાર આવ્યો તુવેર વાવવાનો?
1: તુવેર વાવવાનો શું, અમે કેસર આંબા વાવેલા હતા.
0: બરાબર,
1: એટલે કેસર આંબા ને ઓથે થાય પણ આપણે સગવડ પણ મળે.
0: બરાબર, બરાબર.
1: પણ એના કરતા અમને ફાયદામાં જોવા જાય તો તુવેર નો ફાયદો સારો દેખાણો.
0: બરાબર, એટલે મગફળી ને એરંડા કરતા કરતા તમે તુવેર ની ખેતી પર આવી ગયા. બરાબર,
1: એટલે તુવેર ની ખેતી માં એવું હોય, કારણ કે બિયારણ એક સસ્તું, એક કિલામાં તો કેટલું બધું વવાઈ જાય.
0: બરાબર,
1: અને મગફળી વાવવા જાય તો 50-40 કિલો ના 2000-2500 કે 3000 રૂપિયા.
0: બરાબર,
1: તો આ તો આપણું સમજી લો કે આ નિંદામણ પણ એમાં એક કિલામાં થઈ જાય.
0: બરાબર, એટલે સસ્તી ને સગવડ બની ખેતી.
1: ખેતી.
0: બરાબર,
1: અને એ શું હોય કે તુવેર ની ખેતી માં એવું હોય, કારણ કે એક ને ઉકી એક ને ભૂતળી વાળી પણ નીકળી જાય.
0: બરાબર,
1: એટલે એમાં કઈ મોટો ખર્ચો નથી.
0: બરાબર,
1: અને પાછો એનો ચારો એ ભૂતળી ની જગ્યાએ ચારો પણ વેચાઈ જાય.
0: બરાબર, એટલે ચારામાં પણ કામ લાગે અને ફાયદા પણ ઘણા
1: ઘણા છે. ઈ એમાં કઈ રાસાયણિક ખાતર કે એવું કઈ દેવાની કઈ ખાસ કરીને જરૂર રહેતી નથી.
0: બરાબર,
1: બાકી તો કોઈ કઈ વધારે ઉત્પાદન લેવું હોય અને એ લોકો અખતરા કરે તો ભલે, પણ આમ કઈ જરૂર રહેતી નથી. અને એમાંથી ઉત્પાદન થાય નું અત્યારે 2 એકર માંથી 60-35-40 માણો આપણે એક ફેરા મળી.
0: બરાબર,
1: પાછી તુવેર આપે ઉભી રાખી દીધી.
0: બરાબર,
1: પાછી હવે એ મોટી થશે એટલે હવે કેટલો ઉતારો આવે એ આપણે જોશી.
0: બરાબર, એટલે તમારા પાસે જે બાગાયત છે એને પણ સપોર્ટ રહે, સાથે આવક પણ મળે, અને આવક મળે આર્થિક વૃદ્ધિ થાય એના માટે તો આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ. હવે જે તુવેર ની તમે ખેતી કરો છો એની વાત કરી તો સૌથી પહેલા બિયારણ ક્યાંથી લાવ્યા હતા?
1: બિયારણ ને અમારું એક ને આ સોસાયટી અમે જ્યાં રહી રહ્યા ને.
0: બરાબર,
1: ત્યાં એક ને 2-3 છોડવા વાવેલા હતા.
0: બરાબર,
1: એમાંથી બિયારણ અમારું ઘરનું જ બિયારણ.
0: અરે વાહ, તો તમે ઘરમાંથી જ બિયારણ તૈયાર કર્યું, એ તો બહુ સારી બાબત કહેવાય. તો હવે એ વાવેતર કઈ રીતે કર્યું?
1: વાવેતર અમે શું કે ડ્રીપ માંથી ને, ડ્રીપ માંથી અમે 3.5 ફૂટ ઉપર વાવેતર કરો 20 ફૂટની જગ્યાએ
0: બરાબર,
1: એમાં ત્રણ લાઈનો કરેલી હોય.
0: બરાબર, તો આ જે તમે વાવેતર કર્યું એના પહેલા જમીનની તૈયારી કઈ રીતે કરેલી?
1: એનાથી પહેલા જમીન અમારી શું, અમે નવી જમીન લીધી હતી, પછી એ રિપેર કરીને એમાં સીધી અમે આંબા વાવીને ઈ તુવેર વાવી દીધી.
0: બરાબર, તો તમે તુવેર વાવી દીધી અને તુવેર વાવ્યા પછી એમાં કેટલા ટાઈમે તમે પિયત કરતા?
1: પિયત અમે અઠવાડિયામાં એક ફેરે પાણી આપતા.
0: બરાબર,
1: પિયત ડ્રીપ થી આપતા.
0: બરાબર, ડ્રીપ થી અઠવાડિયામાં એક વખત પાણી પૂરતું થઈ જાય.
1: પૂરતું થઈ જાય.
0: બરાબર,
1: એટલે આ બીજા લોકો બધા બે બે કલાક મૂકે, અમે આખો દિવસ મૂકી દઈએ.
0: બરાબર, એટલે આખો દિવસ મૂકો અને અઠવાડિયામાં એક વખત મૂકો એટલે પૂરતું.
1: એટલે આંબાને પાણી પૂરતું થઈ જાય ને તુવેરને પણ પૂરતું થઈ જાય.
0: બરાબર, એટલે એક કાંકરી બે પક્ષી
1: મળે.
0: બરાબર, આ તો બહુ સારી વાત કરી. હવે તમે એને તુવેરની માવજત શું કરો છો?
1: તુવેરની માવજત કાંઈ અમે વાવી દીધી હતી અને શ્રાવણ મહિનામાં વાવી, પછી જે ભાદરવો આવ્યો ત્યારે મોટી થઈ, ત્યારે જયારે એને ફૂલ આવે ત્યારે એક દવા છાંટી દીધી.
0: બરાબર,
1: બાકી કાંઈ અમે બીજું કોઈ ખાતર કોઈ જાતનું નાખ્યું નથી.
0: બરાબર, એટલે એ દવા છાંટવાથી શું લાભ?
1: દવાથી માલિકો શું છે, જયારે એના દાણા ભરાય ને ત્યારે એમાં નાની એવી જીવાક આવે.
0: બરાબર,
1: એટલે એમાં કાણું ન કરે એટલે.
0: બરાબર, એટલે ઉત્પાદન સારું મળે.
1: સારું મળે.
0: બરાબર, હવે જે આ તુવેર વાવી તો લગભગ કેટલા ટાઈમ મે તમારો ઉતારો ચાલુ થયો?
1: ઉતારો સમજી લો કે સાડા ત્રણ મહિને માલ પાકવા માંડ્યો. 4 મહિને વાટી હતી.
0: બરાબર, 4 મહિને વાટી. બરાબર, તો હમણાં જે તુવેર તમારી ઊભી છે એટલે કેટલા એકરમાં છે ને કેટલો ઉતારો આવ્યો?
1: એટલે સમજી લો ને કે આગલે ફેરે 32 મણનો ઉતારો આવ્યો હતો.
0: બરાબર,
1: 1.5 એકરમાં હતી, 32 મણ થઈ હતી.
0: હા હા,
1: થી આંબામાં એમ વાવેલી નથી.
0: બરાબર, કોઈ ખાસ સ્પેશિયલ વાવેલી નથી, પણ આંબામાં વાવેલી છે જેનાથી પૂરક આવક મળી. બરાબર, એટલે તમે જે ઉતારો કેટલો મળ્યો ને આવક કેટલી થઈ એમાંથી?
1: આવક સમજી લો ને કે 1,60,000 ની આવક થઈ.
0: બરાબર,
1: અને આપણે સમજી લો કે 35,000 નો ખર્ચો કર્યો, 60,000 ની આવક.
0: બરાબર, એટલે પૂરક આવક થઈ ગઈ, એ તો બહુ સારી વાત કહેવાય. હવે જે ઊભી છે તો વળી પાછી ક્યારે ઉત્પાદન મળશે?
1: પાછી હમણાં જો વરસાદ વરસે, હમણાં ફૂટીને તૈયાર ઊભી છે એટલે એની સીઝન માં એનો ફાલ આવશે.
0: બરાબર,
1: અને પેલાના ગુણે વધારશે પાછી.
0: બરાબર, તો બાગાયત સાથે તુવેરની તમે ખેતી કરો છો, તમને કેવી લાગે છે?
1: અમને સારી લાગે છે, કારણ કે ના ટ્રેક્ટર થી ખેડવું, ના કઈ એમાં ખર્ચો બીજો કઈ છે.
0: બરાબર,
1: 2 વર્ષ રાખો, 3 વર્ષ રાખો.
0: બરાબર,
1: જેવું તમારો હતા, આપણે આંબા વાવેલા 3 વર્ષ રાખ્યો, 3 વર્ષ રે.
0: બરાબર,
1: ખેડ નો ખર્ચ બચે, બાકી નિંદામણ નો ખર્ચો લાગે જી.
0: બરાબર,
1: પણ એમાં જાડી હોય એટલે નિંદામણ બહુ ઓછું થાય.
0: બરાબર, એટલે ખેડ નો ખર્ચો બચે ને ઉપર થી આવક પણ થાય, તો તમને તુવેર ની ખેતી સારી લાગે.
1: સારી લાગે.
0: તો નારણભાઈ તમને મળી ને ખુબ આનંદ થયો. એ રામ રામ.
1: રામ રામ રામ.
0: આપણે નારણભાઈ દાગવાણી ને મળ્યા, એમની તુવેર ની ખેતી ની વાત સાંભળી. તુવેર ની ખેતી એટલે તગડી ખેતી, જે પૂરક આવકમાં વધારો કરે છે અને ઓછી મહેનત, ઓછો બિયારણનો ખર્ચ, ખેડનો ઓછો ખર્ચ વગેરેને કારણે જે ખેતી છે તુવેરની તે ફાયદાકારક છે. તો મિત્રો, આપણા ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે અને કરતા રહે, જેથી વધુ ફાયદો થાય, વધુ આર્થિક ઉન્નતિ થાય અને દેશના વિકાસમાં ભાગીદાર પણ બની શકાય. મિત્રો, આજે તો આપણે ઘણી બધી વાતો પણ કરી, પણ હવે આપણે કાર્યક્રમના અંત તરફ છીએ, તો સાંભળીશું એક ગીત. તો આવો સાંભળીએ.

0: મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપણે ભજન સાંભળ્યું, ભજનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. પછી મહત્વની વાત એટલે કે ખેતીવાડીની વાત, આપણા ખેડૂત મિત્રોના ફાયદાની વાત કરી, પછી પસંદગીનું ગીત પણ સાંભળ્યું, અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે, તો લેશું મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાનની દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર

0: સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીન ફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा. और रोजगार देने की बात प्रधानमंत्री ऐसे नहीं कह रहे हैं. पहले साल ही विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया और राज्यों का 40% शेयर मिलेगा. तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભા રહ્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્ય દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.

0: India has been a victim of cross-border terrorism for decades.
1: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है। हमने इसकी भारी कीमत चुकाई है। इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है। आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए। भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है। भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए।
0: We must address the conditions conducive to the spread of terrorism.
2: ફૂટબોલ ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ
4: आप सुन रहे थे मीडिया प्रोफेशनल और फिल्मकार सुभाष जैन से मंदाकिनी जोशी की बातचीत का दूसरा और अंतिम भाग. रिकॉर्डिंग इंजीनियर है अनुश्री गुप्ता. संपादन सहयोग रीमा जोशी का. प्रस्तुतकर्ता जुबैर खान. इनसे मिलिए.

0: પહોંચતા થયા.
1: બરાબર. નહીં, ખરેખર ડીબીટી એક બહુ
0: બહુ
1: ક્રાંતિકારી પગલું
0: જી
1: છે. તો હવે આપણે યુવાનોની વાત કરીએ, કારણ કે આપણો દેશ આજે યુવા દેશ તરીકે ઓળખાય છે સમગ્ર વિશ્વમાં. પણ યુવાનોને જ્યાં સુધી કૌશલ્ય ના મળે ત્યાં સુધી રોજગારી માટે એ ખરેખર પાત્ર નથી હોતા. તો રોજગારી માટે અને ખાસ કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં શું તમને લાગે છે કે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે અને કેટલું પરિવર્તન એમાં આવ્યું છે? કોઈ નક્કર કોઈ પહેલ હોય કે કોઈ યોજના હોય તમારી દૃષ્ટિએ યુવાનો માટે બહુ મહત્વપૂર્ણ છે?
0: જો યુવાનો માટે લગભગ એમ જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ એ બહુ મોટું પગલું છે ભારત સરકારનું. અત્યાર સુધીમાં આપણી પાસે જે આંકડાઓ છે સરકારના, એમાં લગભગ 33.5 લાખ કરોડ ની સહાય દ્વારા 120 થી મોટા સ્ટાર્ટઅપ્સ યુવાનો માટે શરૂ કર્યા છે. યુવાનો આજે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં વૈશ્વિક પ્રવાહોથી બાકાત ન રહી શકીએ, એટલે વૈશ્વિક પ્રવાહો સાથે ચાલવા માટે તમારે તમારું શિક્ષણ છે, એજ્યુકેશન છે, સિસ્ટમ છે, એને બદલવી પડે. આ સિસ્ટમમાં બદલાવ આવે તો નવી શૈક્ષણિક નીતિ એ રીતે તૈયાર કરવામાં આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, કે જેનાથી વિશ્વમાં જે રીતના બદલાવો આવી રહ્યા છે, જે પ્રકારના મેન પાવરની આજે નહીં તો 5 વર્ષે કે 10 વર્ષે સમાજને જરૂર હશે એવો મેન પાવર તૈયાર કઈ રીતે કરવો, એને ધ્યાનમાં રાખીને જે આખી નવી એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. એટલે યુવાનો માટે સ્ટાર્ટઅપ, નવી એજ્યુકેશન પોલિસીથી લઈને એવા અનેક પગલાઓ છે જે બેનિફિશિયરી નીવડી રહ્યા છે યુવાધન માટે.
1: નહીં, બરાબર, સાચી વાત છે. હવે આપણે કિસાનોની વાત કરીએ, આપણા ખેડૂતોની વાત કરીએ. તો ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે સરકાર ચાલી રહી છે. તો તમે જેમ હમણાં ડીબીટીનો પણ ઉલ્લેખ કર્યો, તો ખેડૂતો માટે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કેવા બદલાવો છેલ્લા 12 વર્ષમાં કૃષિ ક્ષેત્રે આવ્યા છે? કારણ કે હવે આપણે જોયું છે કે કૃષિ ક્ષેત્ર પણ હવે વૈશ્વિક પ્રવાહોથી બાકાત નથી, એને પણ મુખ્ય ધારામાં અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.
0: એગ્રીકલ્ચરમાં સૌથી મોટો જે બદલાવ છે એ ટેકનોલોજીનો ઉપયોગ છે. કે આ સરકારે, આપણે લગભગ આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી ગયા બજેટ વખતે, કે ભાઈ સરકાર ખેડૂતો માટે એક એવી એપ્લિકેશન તૈયાર કરવા પર ધ્યાન આપશે જેનાથી ખેડૂતોને એના ખેતરમાં ક્યારે કયો પાક લેવો, વાવવો, વાવેતર કરવાથી લણવા સુધીની તમામ ટેકનિકલ મદદ એને મળશે. એટલે ખેડૂતોને એક તરફ તમે ટેકનિકલી ઇનેબલ્ડ કરો છો કે એવી એપ્લિકેશન દ્વારા, અને એવા બીજા માધ્યમોથી ખેડૂતોને જે નવા જમાનામાં કઈ રીતે ખેતી કરવી એની એક મદદ મળી રહે. એની સાથે સાથે જે વેલફેર યોજના છે, કે આપણે જેની ચર્ચા કરી પીએમ કિસાન, એમાં લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં વિવિધ કિસાનોને સહાય માટે ચૂકવા છે. યુરિયામાં લગભગ 90% સબસિડી કિસાનોને આપવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટર ફસલ વીમા યોજના છે, એના 63% લાભાર્થીઓ છે જે આ વીમા યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. અને એના કારણે સરકારી આપણી પાસે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે જોતા આ છેલ્લા 12 વર્ષમાં 12,000+ લાખ મેટ્રિક ટન નું જે ખાદ્યાન્ન ઉત્પાદન છે એ આપણે ત્યાં વધ્યું છે.
1: બરાબર. અને ખેડૂતો પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. તો છેલ્લા વર્ષોમાં આપણે જોયું છે કે નારી શક્તિ, મતલબ મહિલાઓની જે ભાગીદારી છે વિકાસમાં, એ પણ બહુ નોંધપાત્ર રીતે વધી છે. તો વર્કફોર્સમાં જે મહિલાઓની ભાગીદારી વધી છે એને તમે કેવી રીતે જુઓ છો? અને કયા પગલા, અગેન હું એ જ પૂછીશ કે કયા પગલા એવા છે કે તમને લાગે છે કે આ ખરેખર ગેમ ચેન્જર થયા છે, ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરીએ તો?
0: મહિલાઓ માટે આ સરકારે જે આખું નારી શક્તિ, આપને યાદ હશે કે એક સમયે ગતિશક્તિ, નારી શક્તિ જેવા ઉપક્રમો ના આધારે વિવિધ સ્કીમો આ સરકારે લોન્ચ કરેલી, તો નારી શક્તિમાં આપણે અગેન જનધનની વાત કરીએ તો 32 કરોડથી વધારે મહિલાઓના જનધન ખાતા ખુલ્યા છે. એનો મતલબ એમ કે દેશનું 1/4 ભાગની જે ખાતેદારી છે બેન્કિંગ સિસ્ટમમાં વસ્તીની સરખામણીએ એ મહિલાઓની છે. બીજી ઉપલબ્ધિ છે એ લખપતિ દીદી યોજના છે, કે જેમાં 3 કરોડથી વધારે લખપતિ દીદીઓને એનો લાભ મળ્યો છે. સ્વયં સહાયતા જે છે ગ્રામીણ મહિલાઓને, એવી 91 લાખથી વધારે મહિલાઓને એની લાભ મળી છે. દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે 4.5 કરોડથી વધારે દીકરીઓને પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળ્યો છે. અને એવી બીજી ઘણી બધી યોજનાઓ છે. પણ મને અહીંયા સૌથી વધારે ઉલ્લેખ આપણે એ વાતનો કરવો જોઈએ કે 15 ઓગસ્ટ 2014માં

0: નરેન્દ્ર ભાઈએ લાલ કિલ્લા પરથી જે શૌચાલયની વાત કરી, એ શૌચાલય ભલે દરેક માટે છે, પણ એના જો સૌથી મોટો એનાથી કોઈને રાહત મળી હોય તો એ મહિલાઓને છે.
1: બરાબર,
0: જેને કહેવાય ને કે મહિલાઓને સશક્તિકરણની દિશામાં
1: આત્મસન્માન.
0: બહુ એક પ્રકારનું સેલ્ફ એસ્ટીમ એમનામાં ક્રિએટ થાય છે, અને એનો એક બહુ મોટો બેનિફિટ મળ્યો છે. છેલ્લા 12 વર્ષમાં એક સમયે જ્યાં આપણા સુરક્ષા દળોમાં 3,000 મહિલાઓ હતી, એ મહિલાઓનો આંકડો આજે 11,000થી વધારે પહોંચ્યો છે. એટલે એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આજે મહિલાઓની ભાગીદારી ન હોય. આજે સ્થિતિ એવી આવી છે કે હવે સંસદમાં મહિલાઓની 33% ભાગીદારી સુનિશ્ચિત બની ગઈ છે, અને ગામડામાં એવો કોઈ વ્યવસાયની તકો નથી મહિલાઓ માટે. એ તક ડ્રોન દીદી અને બીજી યોજનાઓ દ્વારા આ સરકારે નિર્માણ કરી છે.
1: બરાબર. છેલ્લા એક દાયકામાં બીજો એક મુદ્દો છે સુશાસનનો, જેને આપણે થોડીક વાત કરી હમણાં થોડીક વાર પહેલા, કે ટેકનોલોજીનો ઉપયોગ આ સરકારે પુષ્કળ પ્રમાણમાં કર્યો છે. એટલે આપણી રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી આજે આપણ એક અભિન્ન અંગ બન્યું છે, અને સરકારી કામકાજમાં પણ ટેકનોલોજી છેલ્લા દાયકામાં બહુ મોટા પાયે વધી છે. તો કેવી રીતે આ પરિવર્તન આવ્યું છે, અને કોઈ દાખલો આપ આપી શકો કે તમને લાગે છે કે આ 3 કે 4 એવા ટેકનોલોજીના ઉપયોગ છે જેનાથી ખરેખર એક શાસન વ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે?
0: જો હું એવું માનું છું કે તમે જેટલું ગવર્મેન્ટ સિસ્ટમને ટેકનોલોજી ઇનેબલ્ડ કરો ને, એટલું સિસ્ટમમાં જે કરપ્શન જે રૂટ નીચે સુધી પહોંચી ગયું હતું, એ રૂટ ધીમે ધીમે ધીમે ધીમે એલિમિનેટ થાય છે. આજે સામાન્ય રીતે નાના એવા કોઈ માણસને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જે કામ કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડતા હતા, આ ટેકનોલોજીએ એને નાબૂદ કર્યા છે.
1: બરાબર.
0: આજે તમે આપણે સામાન્ય પ્રકારની આપણી જે સિવિક સુવિધાઓ છે, કે આપણું આધાર કાર્ડથી માંડીને રાશન કાર્ડથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને જે નાના મોટા કામો છે, એ આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ. એટલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સનો જે નરેન્દ્રભાઈનો આગ્રહ છે, એનું આ એક બિગેસ્ટ ઉદાહરણ છે કે દરેકે દરેક ગવર્નન્સના દરેકે દરેક સ્ટેપમાં એમણે ટેકનોલોજીને ઇન્વોલ્વ કરી છે. સૌથી મોટું ઉદાહરણ કે હાઈવે પર જે ટોલ ટેક્સ હતા, એમાં ફાસ્ટેગ અને હવે તો એનાથી આગળની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે, એટલે તમારી સમય પણ બચે છે, અને બીજું કે એના કારણે જે લૂફોલ્સ હતા સિસ્ટમના, એ ટેકનોલોજી હંમેશા સિસ્ટમના જે લૂફોલ્સ છે એને દૂર કરે છે. અને આ સરકારે જો સૌથી વધારે, એટલે તમે મને કદાચ એમ કહો કે આ સરકારના ટોપ 5 કામો કયા છે, તો હું એમાં એક ડિજિટલ ઇન્ડિયાને મૂકું. એટલા માટે કે આજે હું કે તમે કે માંડીને કોઈ પણ વ્યક્તિ આજે ઘરેથી વોલેટ લીધા વગર નીકળીએ તો આપણને એક પણ દિવસ વોલેટની કમી નહીં વર્તાય.
1: બરાબર.
0: કારણ કે બે સૌથી મોટે, એક તો આ UPI કે તમે ગમે ત્યાં પેમેન્ટ કરવું, આજે ચાની લારી વાળાથી શાકભાજી વેચતા ફેરિયાથી માંડી અને કોઈ પણ મોટા સુપર સ્ટોરમાં તમે જાઓ, UPIથી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે એક મારા ખ્યાલથી હું માનું છું કે UPIનો જે ટ્રાન્ઝેક્શન છે, એ ટ્રાન્ઝેક્શનમાં છેલ્લા વર્ષોમાં 12,000 ગણો વધારો થયો છે, અને ધીસ ઇઝ ધ હ્યુજ ફિગર. આ જે હ્યુજ, અને હવે તો વિદેશોમાં પણ આપણો UPI ટ્રાન્ઝેક્શન ઇનેબલ્ડ થયા છે ઘણા બધા દેશમાં. એટલે એના કારણે બીજું ડિજિટલ ઇન્ડિયાનું સૌથી બીજું મોટું પાસું છે તમારું ડિજિલોકર છે, કે આ ડિજિલોકરના કારણે જરૂરી પ્રમાણપત્રો છે, આજે મારે કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી અને આપણી વ્હીકલની RC બુકથી લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એવા, એ ફિઝિકલી કેરી કરવા નથી પડતા. ઇવન એરપોર્ટ પર તમે ટ્રાવેલ કરતા હો તો તમારી પાસે ડિજિલોકર હોય તો તમારે ફિઝિકલ પ્રમાણપત્ર સાથે રાખવાની, આધાર કાર્ડ કે કોઈ પણ પુરાવો સાથે રાખવાની જરૂર નથી.
1: બરાબર. હમણાં આપણે વાત કરી UPIની, કે UPI આપણું અન્ય દેશો દ્વારા પણ અત્યારે સ્વીકારવામાં આવી રહ્યું છે, તો એને જ લગતો મારો પ્રશ્ન છે કે છેલ્લા 12 વર્ષમાં આપણે આપણી નીતિમાં, વિદેશ નીતિમાં પણ એક મોટા પાયે પરિવર્તન આવ્યું છે. વિશ્વ મંચ પર આજે ભારતનો અવાજ છે એ મજબૂત બન્યો છે અને ભારતની એક ઓળખ બની છે. તો સોફ્ટ પાવર તરીકે યોગ હોય કે આયુર્વેદ હોય, શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યોગદાન આ બધામાં કેવું છે, શું તમારા મંતવ્યો છે?
0: જો યોગ એક જીવનશૈલી છે એ વાત વિશ્વએ સ્વીકારી છે, એટલે આનાથી વધારે મોટો સોફ્ટ પાવર ભારત માટે બીજો કોઈ હોઈ ના શકે. અને આ સોફ્ટ પાવરના કારણે આપણને આપણી જે ફોરેન પોલિસી છે એમાં ઘણા બધા ફાયદાઓ થયા છે કે ભારત એક મજબૂત પ્લેયર તરીકે આજે વર્લ્ડ સ્ટેજ ઉપર પોતાની પ્રેઝન્સ રજીસ્ટર કરાવી શકે છે.
1: બરાબર, તાજેતરમાં જે G7 પરિષદ થઈ એમાં
0: એ થઈ, અને બીજું આપણો જે પાસપોર્ટ છે આજે

0: ભાઈ, 12 વર્ષના વિકાસના આ સમગ્ર ચિત્રને આપે એટલા ઊંડાણથી અને એટલા સરળતાથી અમારી સમક્ષ રજૂ કર્યો અને અમારા શ્રોતાઓને બહુ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર અપર્ણાબેન.
0: શ્રોતા મિત્રો, જ્ઞાન છે, ડિજિટલ ઇન્ડિયા છે, કે વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ છે, એ જ એકચ્યુઅલી આવનારા વિકસિત ભારતનું ભાથું છે. અને સેવા અને સુશાસનની યાત્રા અવિરત ચાલુ રહેશે અને ખરેખર 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે એના માટે આપણે સૌએ પોતપોતાનું યોગદાન આપવાનું રહેશે. અને આ જ સંકલ્પ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વિષય સાથે. નમસ્કાર.
2: આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, રાત્રિના 9:30 થઈ છે. હવે પ્રસ્તુત છે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર.
3: આજ કે ફનકાર કાર્યક્રમ કે લીએ કીજીએ થોડા સા ઇંતજાર.